નમસ્કાર સુપ્રભાત શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે શુક્રવાર તારીખ 29 મે 2026, શક સંવત 1948 અને વિક્રમ સંવત 2082, તિથિ જેઠ સુદ તેરસ. અત્યારે સવારના 5:57 થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગલ કામનાઓ સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ મંગલ સુરાવલીઓ સાથે કરીએ.

શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે થોડી જ વારમાં આપ દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર સાંભળશો.

ભક્તિ એ એક એવી શક્તિ છે જે મનને શાંતિ અને આત્માને પ્રકાશ આપે છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં ભક્તિ જન્મે છે અને જ્યાં ભક્તિ હોય છે ત્યાં ઈશ્વર ચોક્કસ મળે છે. ભક્તિમાં શબ્દોની જરૂર નથી, પરંતુ સાચું હૃદય જ એ સૌથી મોટી પ્રાર્થના છે. ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ નરસિંહ મહેતાની આ ભક્તિ રચના સાથે. સમૂહ સ્વરમાં સાંભળીએ આ ભક્તિ ગીત.

પ્રેમાનંદ સ્વામીની આ ભક્તિ રચના આપે સાંભળી અમે પરીખના સ્વરમાં કાર્યક્રમમાં સાંભળીએ છોટમની આ ભક્તિ રચના બચુભાઈ શ્રીમાળીના સ્વર.

કાર્યક્રમના અંતે આપે સાંભળ્યા ભક્તિરત્ન વિષ્ણુ પ્રસાદ દવેના સ્વરમાં. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના એ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં

0: પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય છે વગર બોલે કામ કરીએ. વક્તા તેજની મહેતા.
1: જગતમાં એવું કોણ હશે જે કામ કર્યા વગર રહી શકે? અર્થાત કામ કર્યા વગર જીવન સંભવી જ ન શકે. પરમાણુથી પરમાત્મા સુધી બધા જ અનવરત પ્રવૃત્તિમાં સંવૃત્ત છે. ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, નહીં કશ્ચિત ક્ષણમપિ જાતું તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે હિ વશઃ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈઃ. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કામ કર્યા વગર રહેતો નથી, કારણ કે સમસ્ત માનવ સમુદાય પ્રકૃતિ જનિત ગુણો દ્વારા અવશ્ય કામ કરે છે. પરંતુ આ કામમાં જ્યારે હુંપણાનો ભાવ ઉમેરાય છે ત્યારે આત્માનો વિનાશ કરનારું ઝેર ઉત્પન્ન થાય છે. આપણા શાસ્ત્રો આથી જ કહે છે, અહમ કર્તેતિ અહમ માન મહાકૃષ્ણા હિ દંશિતઃ નાહમ કર્તેતિ વિશ્વાસામૃતમ પીત્વા સુખીમ ભવ. અર્થાત હું કરતા છું એવો અભિમાન રૂપી મહાઝેરી નાગ તને કરડ્યો છે અને તેનું ઝેર ચડવાથી તું સ્વસ્વરૂપ ભૂલી ગયો છું. હું કરતા નથી એવા વિશ્વાસપૂર્વકના નિશ્ચયરૂપી અમૃતનું પાન કરીને સુખી થા. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વાપ્તમ અવાપ્તમ વ્યા વર્ત એવ ચ કર્મણી. હે અર્જુન, મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે નહીં મેળેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં જ વર્તું છું. એ સ્પષ્ટ છે કે કોઈ પણ કામ કરતી વખતે બોલીને બડાશો હાંકીએ તો તે આભાસી મિથ્યા છે. નરસિંહ મહેતા સાચું જ કહે છે, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણી. બીજા પ્રાણીઓ કરતા મનુષ્યો પાસે બે વસ્તુ વિશેષ છે, વિવેક બુદ્ધિવાળું વિકસિત મન અને અંગૂઠાવાળો હાથ. મનથી મનન કરવું અને હાથથી કામ કરવું, આ બે તેની વિશેષ પ્રવૃત્તિઓ છે. માનવી સાચા જ્ઞાન અને સારા કામની બે પાંખોનો ઉપયોગ કરીને આનંદ લોક સુધી ઉડી શકે છે. ઋગ્વેદના ઋષિ કહે છે, અયમ મે હસ્તો ભગવાન અયમ મે હસ્તો

0: કરીને જો કામ કરીએ તો તે બેસુરું જ લાગે. જ્યારે વિવેકપૂર્વક સમ્યક કામ કરવાથી જીવન સુરીલું બની જાય છે. જેને કામ બરાબર કરતા આવડતું નથી તેને જીવતરનો થાક લાગે છે. આથી જ કવિ ફરિયાદ કરતા કહે છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો રસ્તો છે ઘરથી કબર સુધી. માનવી એના કામથી જ દેવ કે દાનવ બની શકે છે. રાવણ અને કંસે પણ કામ કર્યું, પરંતુ તે અહંકારની આગમાં ભસ્મીભૂત થઈ ગયું. તેથી તેઓ રાક્ષસના વર્ગમાં આવ્યા અને વિભીષણ અને પ્રહલાદ જેવા એમના કામથી જ દેવોના વર્ગમાં આવ્યા. જે માનવી એને મળેલા શરીરરૂપી અદ્ભુત સાધનથી કામ કરતો નથી તેને જીવન પશુદેહથી પણ બદતર લાગે છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય હતો વગલ ભોરે કામ કરીએ. વક્તા હતા તેજની મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે
2: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ કોહિનૂર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં. રચના છે શકીલ બદાયુનીની અને સંગીત નૌશાદનું.

0: दुख भरे दिन भी तेरे भैया।
1: મધર ઇન્ડિયા ફિલ્મનું ગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા, ગાયક કલાકાર મોહમ્મદ રફી, શમશાદ બેગમ અને મન્ના ડેના સ્વરમાં. મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ મેલા ફિલ્મનું ગીત મુકેશના સ્વરમાં, રચના શકીલ બદાયુની અને સંગીત નૌશાદનું.

મિત્રો, ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ ગંગા યમુનાનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ દુલારી ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફીના જ સ્વરમાં.

મિત્રો, આ ગીત સાથે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ આકાશવાણીના દમણ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. હવે સંસ્કૃત સમાચાર સાંભળીએ થોડી જ ક્ષણોમાં.

મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 329મો મણકો સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર સહપ્રસારિત કરીશું થોડી જ વારમાં.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂપટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટીવ. આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર ટુ મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને સરહદ સંબંધિત મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરવાના છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજે દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામીનાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખા અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અને 2036 ઓલિમ્પિક્સ માટે સત્તાવાર બીડ પણ રજૂ કરાઈ છે. રાજ્યમાં સરકારી સંસ્થાઓને ઇંધણ બચાવવા તેમજ ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા માટે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલાર રૂપટોપ લગાવવા માટે મહત્વનો આદેશ આપ્યો છે.
2: આમનાથી પરંપરાગત ઇંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઉર્જા જેવા પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત વપરાશને વધારે પ્રોત્સાહન મળવાનું છે. કૃષિ વિભાગની આ પહેલથી સરકારી કચેરીઓના વીજબિલમાં મોટો ઘટાડો થવાનો છે. સાથે જ ગુજરાત ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રહે એના માટે વડાપ્રધાનશ્રીના સંકલ્પને પણ વધારે મજબૂતાઈ મળશે.
0: શ્રી વાઘાણીની સૂચનાના પગલે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની તમામ ખાતાની વડાની કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, નિગમો તેમજ તમામ જિલ્લા અને તાલુકા મથકોની કચેરીઓમાં જ્યાં હજુ સુધી સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરવાનું બાકી છે ત્યાં સોલાર રૂપટોપ લગાવવાનું કામ ઝડપથી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ અને સતર્ક છે. રાજ્યમાં ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટીવ આવ્યો છે. આ અંગે મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે ગઈકાલે નોંધાયેલા શંકાસ્પદ દર્દીને આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇબોલા વાયરસ વોર્ડમાં ખસેડ્યો હતો. બાદમાં તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. મંત્રીએ લોકોને અફવાથી ન ગભરાવા પણ અપીલ કરી છે.
3: સોશિયલ મીડિયા ઓર કઈ લોગ યુ હી લિખ દેતે તો ઓહી બાત માનને કી જરૂરત નહીં. જવાબદાર વ્યક્તિ, અમારે આરોગ્ય વિભાગ કે જવાબદાર વ્યક્તિ જો બોલતે હોય આપ સબકો ઉસકા માનના જરૂરી હૈ. પૂરા ગુજરાત મેં દો અસ્પતાલ, સિવિલ ઓર અહેમદાબાદ, દો અસ્પતાલ મેં ઇબોલા વાયરસ કા સ્પેશિયલ વોર્ડ ટ્રીટમેન્ટ કે લીએ હમને તૈયાર રખા હૈ.
0: તાજેતરમાં બાળસિંહોમાં ફેલાઈ રહેલી બેબીસિયા બીમારી સામે વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. 4 જેટલા સિંહબાળના મોત થયાના અહેવાલ સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા વેરાવળ રેન્જમાં 20થી વધુ સિંહો પર 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંગે પરિક્ષેત્ર વન અધિકારી YS કલસરિયાએ જણાવ્યું, જરૂર પડશે તો સિંહોનું રસીકરણ પણ કરાશે.
4: ત્રેની વેરાવળ રેન્જ હેઠળ હાલમાં 20 જેટલા સિંહોનો વસવાટ અને વેરાવળ રેન્જના કર્મચારીઓ રાત દિવસ એમનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે અને ભવિષ્યમાં ડિવર્મિંગ ડિટેકિંગની કામગીરી પણ આવનાર. હાલમાં અમારા 2 રાઉન્ડની અંદર 7-8 જેટલા અમારા વનરક્ષક અને વનપાલ તેમજ ટ્રેકર દ્વારા ઓબ્ઝર્વેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
0: જૂનાગઢમાં સિંહોમાં બેબીસિયા ચેપના કેસ સામે આવ્યા બાદ વન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. સાસણ લાયન હોસ્પિટલના ડોક્ટર વિવેક ચૌહાણ કહે છે કે અમારી પાસે જંગલી પ્રાણીઓ માટે સંપૂર્ણ સુવિધા છે.
5: जैसे कि वाइल्ड एनिमल्स हैं हमारे यहाँ पे आते हैं, तो हमारे पास पूरी फैसिलिटी है। जैसे कि ये ट्रीटमेंट शेड है, और कोई ऐसा एनिमल है तो आइसोलेशन रूम क्वारंटाइन सेक्शन है, उस एनिमल को सेपरेट रखने की भी फैसिलिटी है। इसके अलावा जो हमारा डायग्नोस्टिक यूनिट है उसमें हिमाटोलॉजी एनालाइजर है, जो हाई पार्ट हिमाटोलॉजी एनालाइजर होता है, कंप्लीट ब्लड काउंट करता है, वो हो सकता है उसमें। उसके अलावा माइक्रोस्कोप भी है, तो जो माइक्रोस्कोपिक डिजीज डायग्नोस्टिक कर सकते हैं स्लाइड बना के, वो भी कर सकते हैं। और इसके अलावा मोलिकुलर डायग्नोस्टिक भी है, तो वो भी कर सकते हैं।
0: આ દરમિયાન અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગીરમાં વધુ 3 સિંહોની તબિયત લથડતા તેમને રેસ્ક્યુ કરીને તાત્કાલિક જસાધાર એનિમલ કેર હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર .gov.in/geo અને અમારા એક સેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે। લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઇન મોકલી શકશે। ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે। મંતવ્ય અને સૂચન મોકલવાનો આજે અંતિમ દિવસ છે। છોટાઉદેપુર જિલ્લાના એક મહિલાએ મોતીકામની કલાને લુપ્ત થતી બચાવવા 100 જેટલી મહિલાઓને તાલીમ આપી છે અને તાલીમ લીધેલી આ મહિલાઓ મોતીકામ કરી આત્મનિર્ભર બની છે। દિલ્હી, ચેન્નાઈ, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, કેવડિયા જેવા મોટા શહેરોમાં સ્ટોલ લગાડી તેનું વેચાણ કરી આજીવિકા મેળવી રહી છે। આ અંગે રવિતા રાઠવા નામની એક તાલીમાર્થીએ પ્રતિક્રિયા આપી।
6: અને મારી બાજુમાં સોનલબેન રાઠવા આ વર્ષોથી મોતીનું કામ કરે છે, ત્યારે અમે પહેલા ઇન્ટરેસ્ટ નથી ધરાવતા હતા, પણ જ્યારે જોડે રહીને અમે જોયું કે સોનલબેન મોતીની માળા બનાવે છે ત્યારે અમને પણ એવું લાગ્યું કે અમારે બી બનાવવી જોઈએ। ત્યારે અમે ઘરનું કામ કરી નવરા થઈએ ત્યારે અમે સોનલબેન જોડે આવી શીખી અને માળા બનાવતા શીખી ગયા અને એક વખત મહિનાની તાલીમ લીધી। એવી રીતે અમે આગળ મોતીની માળા બનાવતા શીખી ગયા। પછી જ્યારે જ્યારે અમને સમય મળે ત્યારે અમે માળાઓ બનાવી સોનલબેનને આપતા અને અમે રોજગારી મેળવતા।
0: રાજ્યમાં ગરમી અને ઉકળાટ વચ્ચે આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 2 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ બાદ તાપમાનમાં 3-5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે। આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાંભરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આ દરમિયાન રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે। સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમદાવાદ ખાતે નોંધાયું છે। ભાવનગર શહેરમાં બપોરે મહત્તમ તાપમાન વધીને 42.8 ડિગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેંકાતા લોકો ગરમીથી પરેશાન જોવા મળ્યા। આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ચંદીગઢમાં આજે ક્વોલિફાયર 2માં ટકરાશે। આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે। ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર 1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ એલિમિનેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સ્થાન મેળવ્યું હતું। અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર।

0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ. આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર ટુ મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે અમારા આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા.

7:25 સાંભળશો ભક્તિ સંગીત, 7:45 ગુજરાતી સમાચાર અને સમાચાર પ્રભાત બરાબર 8 વાગ્યે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું.

8:15 ગુજરાતી ચિત્રપટ સંગીત વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળશો 8:30 થી 10 વાગ્યા સુધી. બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અને 10:30 શ્રવણ મધુરી કાર્યક્રમ રજૂ કરીશું. 11:00 થી 12:30 સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળશો. 12:30 મહિલા જગત કાર્યક્રમ, હિન્દી સમાચાર અને અંગ્રેજી સમાચાર પ્રસારિત કરીશું. બરાબર 1 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી

1:10 સુગમ સંગીત, 1:20 પ્રાદેશિક સમાચાર અને 1:30 થી 2:15 સુધી જય જવાન ફિલ્મ સંગીત અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 2:15 હિન્દી સમાચાર અને ત્યારબાદ 2:30 થી સાંજના 5 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સાંભળશો.

સાંજે બરાબર 5 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર સાંભળશો. 5:05 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 5:30 એનસીઈઆરટીની પ્રસ્તુતિ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, અને ત્યારબાદ બરાબર 6 વાગ્યે રજૂ કરીશું પોપ સંગીતનો કાર્યક્રમ. 7:20 ખેતી વિષયક કાર્યક્રમ કિસાનવાણી. 7:50 ગુજરાતી સમાચાર અને 8:30 થી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો રજૂ કરીશું.

બરાબર 11 વાગ્યે હિન્દી સમાચાર અને ત્યારબાદ અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. મિત્રો, આહતી માહિતી અમારી આજની પ્રસારણ સભામાં રજૂ થનારા કાર્યક્રમોની. મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, ઇસ્માઇલ વોરાના સ્વરમાં ભક્તિ સંગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ કલાકાર મન્ના ડે અને લક્ષ્મી પ્રસાદના સ્વરમાં આ રચના.

સાથે જ ગુજરાતી ગીર સંગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 માટે ટકરાશે. સમાચાર વિગતવાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ આજે કર્ણાટકના બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના 45 વર્ષ પૂર્ણ થવાના વૈશ્વિક સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ કર્ણાટકના દાવણગેરે ખાતે યુનિવર્સિટી BDT કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્લેટિનિયમ જ્યુબલી સમારોહમાં પણ હાજરી આપશે. આવતીકાલે શ્રી રાધાકૃષ્ણન પણજી ખાતે ગોવાના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને ગોવાના CSIR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકોને ઓળખવા અને તેમને દેશનિકાલ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
1: ઘુસપેઠીઓ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ હે ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદીજીને એક ડેમોગ્રાફી ચેન્જ કમિટી બનાને કા નિર્ણય કિયા હે. ये हाई पावर कमेटी देश भर में जनसंख्या का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों और उपायों की चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी.
0: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવેલકરના નેતૃત્વ હેઠળની સમિતિ 1 વર્ષની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દ્ર અધિકારીની પ્રશંસા કરતાં કહ્યું કે વાડના કામ માટે 7 દિવસમાં 600 હેક્ટર જમીન સુરક્ષાદળને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. સરહદ સંબંધિત મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.
2: કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજે દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામીનાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રશિયામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચને સંબોધતા આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની અને આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો હોઈ શકે નહીં તેમ જણાવ્યું હતું.
3: આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા કે લીએ સબસે ગંભીર ખતરો મેં સે એક હૈ. રાષ્ટ્રપતિ પુતિન ને હાલ હી મેં સે બહોત હી પ્રભાવશાલી ઢંગ સે રેખાંકિત કિયા હૈ. ઉન્હોને મહેસૂસ કિયા હૈ કે એક એસા મુદ્દા હૈ જિસ પર સભી આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિશેષજ્ઞો કો ધ્યાન દેને કી જરૂરત હૈ. યે માનવતા કે સભી મૂલ્યો પર પ્રહાર કરતા હૈ. ભારત ખુદ હી ઇસ પ્રાયોજિત આતંકવાદ કા શિકાર રહા હૈ. અપ્રેલ 2025 મેં પૂરી દુનિયા ને જમ્મુ કશ્મીર મેં 26 નિર્દોષ નાગરિકો કી જઘન્ય હત્યા દેખી હૈ.
0: એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોસ્કોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે શ્રી ડોભાલે મોસ્કોમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચ અને સુરક્ષા બાબતો માટે ઉચ્ચ પ્રતિનિધિઓની 14મી બેઠકમાં ભાગ લીધો હતો. રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના સચિવ સેર્ગેઈ સોઈગુ દ્વારા આયોજિત આ બેઠકમાં બહુધ્રુવીય વિશ્વના ઉદ્ભવના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટેના પડકારો અને ધમકીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શ્રી ડોભાલે હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્ર સહિત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા વેપારની સલામત અને અવિરત હિલચાલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. શ્રી ડોભાલે તેમના રશિયન સમકક્ષ સોઈંગુ સાથે બેઠક દરમિયાન બંને પક્ષોએ સંરક્ષણ, સુરક્ષા, ઉર્જા અને વેપાર આર્થિક સંબંધોના ક્ષેત્રોમાં સહયોગની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી સમુદાયનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. આ બેઠક દરમિયાન આદિવાસી સમુદાયનો વિકાસ અને તેમના સશક્તિકરણને લગતા વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. ત્રિશા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ ગિરિમાલાસિંહની ધરપકડ કરી છે. ગિરિબાલા ત્રિશાના સાસુ અને નિવૃત્ત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હતા. ગઈકાલે તેમની ભોપાલમાં ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ સીબીઆઈની ટીમે ગિરિબાલાના ઘરે લગભગ 7 કલાક પૂછપરછ અને તપાસ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના આગોતરા જામીન રદ કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે કેસની ગંભીરતા, પુરાવો અને તપાસના તબક્કાને જોતા તેમને રાહત આપવી યોગ્ય નથી. અમેરિકન અને ઈરાનની વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી પત્રના માળખા પર સંમત થયા છે. પરંતુ આ કરારને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની જરૂર છે. આ માળખા હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ કોઈપણ દખલ વિના જહાજો માટે ફરીથી ખુલશે. કોઈ ટોલ અને કોઈ દખલ નહીં, પરંતુ તેના માટે ઈરાનને 30 દિવસની અંદર જળમાર્ગમાં તૈનાત જહાજો અને શસ્ત્રોને દૂર કરવા પડશે. બદલામાં અમેરિકા ઈરાની બંદરો પરનો તેનો નૌકાદળની નાકાબંધી હટાવશે અને તહેરાનને મુક્તપણે તેલ વેચવાની મંજૂરી આપતા પ્રતિબંધોમાં છૂટ આપશે. આ કરારમાં આગામી 60 દિવસમાં પરમાણુ શસ્ત્ર અને યુરેનિયમ અંગે ઈરાન માટે મહત્વપૂર્ણ મુદ્દો રહેશે. યુદ્ધ વિરામ વચ્ચે ઈરાન અને અમેરિકી સૈન્ય દ્વારા હુમલા થતા યુદ્ધ વિરામ માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
4: અમેરિકા ઈરાન સંઘર્ષ વિરામ અબ લગભગ ફિર સે સીધે સૈન્ય ટકરાવ મેં બદલ ચુકા હૈ. હોર્મુઝ જલ ડમરૂ મધ્ય કે પાસ વાણિજ્યિક જહાજો કો નિશાના બના રહે ઈરાન કે 4 ડ્રોન કો અમેરિકા ને માર ગિરાયા. ઇસકે જવાબ મેં ઈરાન કી રિવોલ્યુશનરી ગાર્ડ્સ ને દાવા કિયા હૈ કી ઉન્હોને એક અમેરિકી સૈન્ય અડ્ડે પર હમલા કિયા હૈ. ઇસ બીચ ઇસરાયલી સેના ને લેબનાન મેં અપ્રેલ મેં લાગુ હુએ સંઘર્ષ વિરામ કે બાદ અબ તક કા સબસે બડા નિકાસી આદેશ જારી કિયા હૈ. ઉધર દોહા મેં જારી શાંતિ વાર્તા કા ઉદ્દેશ્ય મોજુદા સંઘર્ષ કો સમાપ્ત કરના ઓર હોર્મુઝ જલ ડમરૂ મધ્ય કો દોબારા ખોલના હૈ. દુબઈ સે વિનોદ કુમાર કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મનોજ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખા અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે સાંજે 9 વાગે ચંડીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 2માં ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
5: આજના મોટાભાગના અખબારોમાં ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, ઈરાન અમેરિકા વચ્ચે શાંતિની આશા પર પાણી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું જેવા વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે મદ્રાસ હાઈકોર્ટ. સંદેશ પ્રથમ પાને લખે છે કોર્ટના જજીસ ભ્રષ્ટ હતા અને છે મદ્રાસ હાઈકોર્ટ. નવગુજરાત સમયની હેડલાઇન છે ટ્રમ્પ રાજી થાય તો ઈરાન સાથે 60 દિવસ યુદ્ધ વિરામ નક્કી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

0: અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ, અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

અવિનાશ વ્યાસની રચના અને એમના જ સંગીત સાથે ગાડાનો બેલ ચિત્રપટનું ગીત ગીતા દત્તના સ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું. હવે સાંભળીએ જય ખોડિયારમાં ચિત્રપટનું ગીત, ગાયક કલાકાર પ્રફુલ્લ દવેના સ્વરમાં, રચના દોલત ભટ્ટની.

મિત્રો, હરસિદ્ધિ માતા ચિત્રપટનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, ગાયક કલાકાર મન્ના ડે અને સાથીઓના સ્વરમાં. અને આ સાથે ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો સહપ્રસારિત કરીશું થોડી જ વારમાં.

0: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगीत।
1: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

કાર્યક્રમનો પ્રથમ સાંભળીએ આઈના ફિલ્મનું ગીત, ગાયક કલાકાર આશા ભોસલે અને કુમાર સાનુના સ્વરમાં, રચના છે સમીરની.

0: सा घर मेरा छोटा सा संसार मेरा छोटा सा घर मेरा छोटा सा संसार।
1: गायक कलाकार મહેન્દ્ર કપૂરના સ્વરમાં આજકી આવાજ ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અને હવે સાંભળીએ ઇન્દિવરની રચનાને રાજેશ રોશનના સંગીત સાથે આખીર ક્યું ફિલ્મના ગીતમાં ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં।

0: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
0: પિઝા પાર્ટી. યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
2: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
0: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
2: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
3: પોલીસ.
4: મિસ સીમા.
3: જી.
4: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
3: કેમ પણ હું
4: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
3: ડિજિટલ અરેસ્ટ?
4: 1,00,000 આપો, બચી જશો.
3: આટલા પૈસા?
4: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
0: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
4: અરે,
0: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
5: હેલો મમ્મા.
3: હાય.
6: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
7: શ્રોતા મિત્રો, આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમ ગુલમોહરમાં હવે સાંભળીએ આસમાન સે ઊંચા ફિલ્મનું ગીત.

મિત્રો, હમણાં જ આપ આશિકી ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા, ગાયક કલાકાર કુમાર સાનુના સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ અગર તુમ ના હોતે ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં, સંગીત આર ડી બર્મનનું.

શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ભક્તિ સંગીત, જેમાં પ્રથમ સાંભળીએ પલ્લવ પંડ્યાના સંગીત સાથે ગાયક કલાકાર ફાલ્ગુની પાઠકના સ્વરમાં આ રચના.

મિત્રો, ગાયક કલાકાર ફાલ્ગુની પાઠક અને સાથીઓના સ્વરને હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ મધુકરની રચનાને ખૈયામના સંગીત સાથે ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં.

0: ત્રણે કોલેજમાં.
1: ચિંતા ના કર,
0: ફીસ તો જો.
2: શું હાલ છે?
3: શું થયું?
1: ફીસ નું ટેન્શન.
3: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
4: આરબીઆઈ કહે છે,
1: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ. જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
5: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું.
3: મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
5: તો પછી સાચો નંબર
1: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
3: તમે તો બચાવી લીધો દીદી.
1: કામથી નહીં,
3: કરું છું.
4: આરબીઆઈ કહે છે,
6: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
7: શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે અને શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ચિત્રપટ સંગીતમાં હવે સાંભળીએ હરિઓમ સરમનના સ્વરમાં એમની જ રચનાને મુરલી મનોહર સ્વરૂપના સંગીત સાથે.

0: હલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ કે વિદ્યાર્થીઓ કે લિયે સુનહેરા અવસર.
8: દમણ સ્થિત સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મેં વર્ષ 2026-27 કે લિયે ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં પ્રવેશ શુરુ.
7: ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં બીઈ, બીટેક, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ મેં પ્રવેશ લે સકતે હૈ.
8: પ્રવેશ કી અંતિમ દિનાંક 13 જૂન 2026. ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
7: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ દાનહ ઓર દમણ દીવ દ્વારા જારી.

મિત્રો, નિર્દોષની રચના મુરલી મનોહર સ્વરૂપના સંગીત સાથે ગાયક કલાકાર હરિઓમ શર્મનના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. અને આ સાથે શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમોને સહપ્રસારિત કરીશું થોડી જ વારમાં.

0: तो
1: करो बहन जी। अरे सुबह में दिमाग मत खाओ, ए 10 रुपया रखो और हिसाब बाद में। चलो जाओ जाओ।
2: सुशी मारी फाइल। हेलो कौन? यस रॉन्ग नंबर, सॉरी। सुशी किशोर नो फोन हो तो।
1: अरे पण ते रॉन्ग नंबर केम कयो?
2: अरे पण अत्यारे वात करवानो टाइम छे। ए पोते पांच आवतो निराते बजारे लिया दिया करवा जाय એટલે સવારે બધાને ટાઈમ હોય।
1: અમિત આ ઉપરથી જરા ડબ્બો ઉતારી દેને અને લે આ દૂધ। સોરી અમિત આજે ટોસ્ટ બનાવવાનો ટાઈમ જ નથી રહ્યો।
2: કઈ વાંધો નહીં, તારે પણ મોડું થાય છે ને, હા જલ્દી નાઈ લેજા।
1: પણ હમણાં ટિફિન વાળો આવશે।
2: હું ભરું છું ટિફિન, મારી જેમ તું ના આવીને નહીં રહેશે? હા આ મુંબઈમાં ઓછું પ્રદૂષણ છે કે આપણે વધારો કરીએ?
1: ઓકે
2: સુશી, ચમચી તો બધી એટા વાસણોમાં પડી છે।
1: કાલે રાતે કામ કરવા વાળી બાઈ નોતી આવીને ઢગલો વાસણ એમ જ પડ્યા છે, સવારે મને ઉટકવાનો ટાઈમ જ નથી મળ્યો।
2: પ્રદૂષણમાં વધારો, બીજું શું? મને ડર છે કે મ્યુનિસિપાલિટીમાં જો ખબર પડશે ને કે આપણે આટલી ગંદકી કરીએ છીએ ઘરમાં તો આપણી ધરપકડ કરી

0: એક આ મારી હેરપિન ઘડી ઘડી અવળે હાથે મુકાઈ જાય છે.
1: ચાલો, બાકી હતું તે પૂરું થયું. યુરિકોલોનની બાટલી. કેટલી વાર કહું, કેટલી વાર કહું કે સવારે ધમપછાડા ના કર, રોજ કંઈક ઢોળાય, રોજ કંઈક ફૂટે.
0: અરે 23 રૂપિયા અને 60 પૈસાની બાટલી ફોડી તારા શહેરનું પ્રદૂષણ ઓછું કરું છું. અરે આ સાડીની કિનાર તો ફાટી ગઈ છે.
1: ઓહો, આ હાથ રૂમાલમાં ડાઘા તો જો. અને સુશી, સાંજે પાછા ફરતા મહેરબાની કરીને બે સારા દાંતિયા લઈ લેજે પ્લીઝ.
0: કેમ, તું ના લાવી શકે? તારી ઓફિસની સામે તો ડિપાર્ટમેન્ટ સ્ટોર છે.
1: તું લઈ આવીશ તો નાની થઈ જવાની છે.
0: અમિત, ખાલી પેલી દિમાગ નહીં ફેરવતું.
1: ટિફિન વાળો આપણી પહેલા આપણું બપોરનું ખાવાનું લઈ જાય છે. ખરેખર સુશી, કોઈ વાર તો થાય છે કે
0: કશું પણ થાય તે આપણને પોસાય નહીં. અમિત, બહારનું ખાવાનું કેટલું મોંઘું થઈ ગયું છે. આપણે બંને બપોરે બહાર જમીએ ને તો એક જણનો આખો પગાર જમવામાં ખર્ચાઈ જાય.
1: જાણું છું સુશી, આપણને કશું પરવડે એમ નથી. એક બાળક પણ નહીં.
0: કમ ઓન અમિત, તારી લોકલ ટ્રેન.
1: માય ગોડ, બાપરે.
0: હા,
1: આવજે સુશી,
0: આવજે.
1: સાંજે સ્ટેશન મળશો ને?
0: એ ના, આજે મારે મીટિંગ છે, તું ઘરે આવી જજે.
1: બાય.
2: અમિતભાઈ ગયા? જરા એક વાટકી ચણાનો લોટ આપશે સુશી? તારા વરે તો આજ સવારના બસ ફોટ દઈને નાચ પાડી દીધી રે.
0: ચણાનો લોટ? પણ ન હોય તો નાચ પાડી દે ને.
2: તે ચણાના લોટ જેવી જરૂરની વસ્તુ ઘરમાં ના રાખીએ સુશી? લહેર છે ને તારે તો, એ ને ઉતો ને ઉતી. આ સવારના પોરમાં ઉપડ્યા, લટક મટક ઓફિસે, અને આ ઘરને તારું. નિરાંતે સાંજે ઘેર પધારશે. મજા છે ને તારેશ તો બેન?
0: જમના બેન, અમે લહેર કરવા નથી જતા. સવારે રઘવાયાની જેમ દોડા દોડ કરી લોકલમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઓફિસમાં આખો દિવસ કામ કરવાનું, ઠંડુ જમવાનું, ને સાંજે ગિરદીમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઘરે આવીને રાતે રસોઈ કરો. અરે અરે, મારે મોડું થાય છે જમના બેન, રાતે વાત કરવા આવજો ને. ને તમારા માટે ચણાનો લોટ બજારેથી લાવો તો અમારા માટે લાવજો. હા, પૈસા આપી દઈશ પછી.
2: શું નફટ બાઈ છે
0: બાઈ જમના બેન.

0: હાય સંગીતા, આજે વહેલી આવી ગઈ ને કઈ? ચમત્કાર કહેવાય.
1: હા ભાઈ, ચમત્કાર તો ખરો જ. 2 દિવસ માટે મારી ભાભી આવી છે બારગામથી કોઈના લગ્નમાં. મને કહે કે હું છું ત્યાં સુધી હું સવારનું બધું જ કામ સંભાળી લઈશ. જા, તું વહેલી ઓફિસે જા તો તારા બોસ પણ ખુશ થશે.
0: અરે વાહ, તું તો નસીબદાર કહેવાય.
1: અરે એટલું જ નહીં, તું આંગળા ચાટીને ખાઈ જાય ને એવો ફર્સ્ટ ક્લાસ નાસ્તો સાથે બનાવીને આપ્યો.
0: લકી ગર્લ, મારે તો 2 દિવસ પણ ઘરની ચક્કીમાંથી છોડાવે એવા કોઈ સગા નથી.
1: પણ જો ને, હું આજે માંડ વહેલી આવી તો આપણો બોસ કેમ નથી આવ્યો?
0: એની ભાભી આવી હશે.
1: આજે સાંજે ઓફિસે આવતા છે ને, સામે પદ્મા સ્ટોર્સમાં એવી ફર્સ્ટ ક્લાસ સાડી જોઈ, પણ પર્સ જ ખાલી.
0: પગાર ને કેટલી વાર છે? એ સંગીતા, આજે કેટલામી તારીખ?
1: આજે 20મી તારીખ.
0: સચ્ચે સંગીતા, આ નોકરી અને ઘરની હાઈવોયમાં તારીખ, તિથિ, ગ્રહ, નક્ષત્ર બધા ચક્કરમાંથી બહાર નીકળી જવાય છે.
1: આજે 20મી એપ્રિલ મને એટલા માટે યાદ છે કે 2 વર્ષ પહેલા આ દિવસે મારો એક્સિડન્ટ.
0: ઓ માય ગોડ,
1: અરે શું થયું? કેમ આમ ગળેલી કેરી જેવું મોં કરીને બેસી ગઈ?
0: બાપ રે સંગીતા.
1: અરે કઈ બોલશે મોંમાંથી કે ભગવાન અને બાપા બેને જ યાદ કર્યા કરીશ?
0: અરે આજે આજે તો અમિતનો જન્મદિવસ છે, અને બોલ, અમારા બેમાંથી કોઈને યાદ જ નથી.
1: હા, ત્યારે તો મામલો સિરિયસ ખરો.
0: 2 દિવસ પહેલા યાદ હતું, પણ ગઈકાલે અનાજ અને રેશનિંગ ની ધમાલમાં ભૂલી ગઈ, અને આજે સવારથી ઘરમાં એટલી ધમાલ ને ગડબડ કે બસ.
1: અરે ભાઈ, તારે તો રોજ સવારે ધમાલ થાય છે ને એનો બબડાટ કરે છે તું.
0: તું એકવાર પરણીને ઘર માંડને પછી ખબર પડે કે ઘર અને નોકરી એમ 2 મોરચે લડવામાં ગૃહિણી જેવી કુશળ સૈનિક પણ કેવી ઘવાય છે.
1: ધીમેથી બોલ, ધીમેથી બોલ, બોસ આવી ગયા છે. ને પેલો હેડ ક્લાર્ક ક્યારનો આપણી સામે ડોળા કાઢે છે.
0: હું જરા ટોયલેટના બહાને મિસ્ટર અગ્રવાલના ટેબલ પરથી અમિતને ફોન કરી આવું છું.
1: જા જા જા, બોસ તને બોલાવશે ને તો હું અહીંયા સંભાળી લઈશ.

0: કામે બહાર ગયા છે?
1: પ્લીઝ આપ જરા એને સંદેશો આપશો કે મિસિસ દેસાઈનો ફોન હતો. હા, અર્જન્ટ કામ છે. એ ઓફિસે આવે ને કે તરત મને ફોન કરે. અચ્છા, થેન્ક યુ.
2: કેમ સુશી, અમિત મળ્યો? એને કોંગ્રેચ્યુલેશન કયા?
1: ના, ઓફિસને કામે બહાર ગયો છે. એ આવશે એટલે મને ફોન કરશે.
2: એ સુશી, એને માટે કંઈક ભેટ લઈ લે ને, અને રાત્રે ઘરે જાય ત્યારે એને આપજે.
1: અરે હા, લંચ ટાઈમમાં આપણે જઈ આવીશું. જો કે મારી પર્સમાં બહુ પૈસા નથી.
2: કંઈ વાંધો નહીં, થોડા હું આપીશ તને.
1: થેન્ક યુ સંગીતા. બોસ આવી ગયો, ચાલ ટાઈપરાઈટર પર ટક ટક શરૂ કરી દે, નહીં તો એ ટક ટક કરવા માંડશે.

0: हेलो। हाँ यस, हाँ यस। ना ना ना, मिसिस देसाई नथी। अरे लंच टाइम में बाहर गया छे। नहीं नहीं, मिस संगीता पण नथी। हाँ हाँ हाँ, ओके ओके, जरूर कह दीश। हाँ
1: हेलो मिस्टर अग्रवाल, शू गपसप चाले छे फोन पर?
0: अरे मिसिस देसाई, तमारो फोन हतो।
2: बाप रे, कोनो अमित नो हतो?
0: हाँ, तमारा हस्बैंड नो फोन हतो। ना ना, એની ઓફિસે ફોન ન કરશો, એ ત્યાં નથી।
2: તો એનો ફોન ક્યાંથી હતો?
0: ક્યાંક બહારથી ફોન કર્યો હતો એમણે, ઓફિસે ફોન કર્યો હતો તે એમને ખબર પડી કે તમારો અર્જન્ટ સંદેશો હતો એટલે તમને ફોન કર્યો। પણ તમે
2: ગોટાળા પર ગોટાળા!
0: કેમ, શું વાત છે મિસિસ દેસાઈ, કેમ અસ્વસ્થ લાગો છો? અર્જન્ટ સંદેશો એટલે કંઈ ખાસ કામ છે?
2: શહેરી જીવનનો શાપ અને આશીર્વાદ!
0: તમે ઉખાણા પૂછવાની રમત રમો છો?
1: વાત જાણે એમ છે કે આજે અમિતનો જન્મદિવસ છે, પણ આ શહેરી જીવનની ધમાલમાં જન્મદિવસની શુભેચ્છા આપવા પણ કેટલા ચક્કર ચલાવવા પડે છે!
0: અરે મિસ્ટર દેસાઈને આ યાદ આવી ગયું એ પણ કહો ને, નહીં તો એ પણ ભૂલાઈ જાત।
2: પણ હવે શું કરવું?
1: હવે ભજન કર!
0: અરે હા મિસ્ટર દેસાઈ, તો તમે તમને સાંજે મળે જ છે અને તમે ઘણીવાર જોડે સાંજે ઘેરે જાઓ છો।
2: ભૂલી ગયા અગ્રવાલ, આજે સાંજે બોસે મીટિંગ રાખી છે, નવા પ્રોડક્ટની જાહેરાતના પ્લાનિંગ માટે આખા સ્ટાફની મીટિંગ છે, જોજો ભૂલી જતા!
0: અરે હા, ખરેખર મને તો યાદ જ નહોતું કે।
1: પણ મને એમ થાય છે કે આપણે વળી જાહેર ખબર માટેની મીટિંગમાં શું કરવાના?
2: બોર થઈશું, બીજું શું! સ્ટાફને જેટલી રીતે દુઃખી કરી શકાય એ રીતે દુઃખી કરવાનો એક ક્રૂર આનંદ બધા જ શેઠ લોકોને માણવો ગમતો હોય છે,
1: અને એ માટે એ સતત નવી યોજના ઘડતા જ હોય છે। એટલે આજે એક ક્રૂર આનંદ બોસને મળે એટલા માટે આપણે સ્વેચ્છાએ શિકાર થઈ જવાનું છે।
0: અરે ચાલો ચાલો ચાલો, લંચ ટાઈમ પૂરો થઈ ગયો, નહીં તો હેડ ક્લાર્કના ડોળા આપણા તરફ ફરશે એટલે આપણને બે શબ્દ કહેવાનો ક્રૂર આનંદ એને મળશે।

0: અરે અમિત, કેમ આમ અસ્વસ્થ દેખાય છે?
1: નહીં નહીં, આમ તો ખાસ કંઈ છે નહીં સુધાકર, પણ વિચારતો હતો કે આ સુશીને ખાસ શું કામ હશે.
0: કેમ કેમ વળી?
1: નહીં, એનો ફોન હતો કે એને અર્જન્ટ કામ છે, પણ હું મળ્યો નહીં અને મેં ફોન કર્યો ત્યારે લંચમાં બહાર ગઈ હતી. તબિયત સારી નહીં હોય કે પછી?
0: અરે તબિયત સારી ન હોય તો ડોક્ટરને ફોન કરે, તને શું કરવા કરે.
1: હા હા,
0: ફરી ફોન કર, લંચ ટાઈમ પૂરો થઈ ગયો.
1: રાઈટ, ફોન કરું છું હું.

0: હલો, મિસિસ દેસાઈ છે કે? હા, જરા આપો ને. હલો સુશી, તે આજે ફોન કર. ઓ, આઈ એમ સોરી. નહીં, એટલે 292928 નથી, સોરી.
1: શું થયું?
0: હવે મિસિસ દેસાઈ હતી પણ મારી સુશી નહોતી, રોંગ નંબર.
1: ફરી ફોન કર, ફરી ફોન કર.

0: આય ઘરે એક સરખો એંગેજ આવે છે, મોટી કંપનીઓનું આ દુઃખ.
1: તો ક્યારનો ફોન કરે છે? મને કરી લેવા દે, ઘરે ગેસ ખરાબ થઈ ગયો છે, મારો ફોન ઘરે ચાલતો નથી બાપા.
0: અરે આ ટેલિફોન ઓપરેટર પણ આવી ગયો, ફોન કરતા જોશે તો બૂમો પાડશે. હું બહારથી ફોન કરીને આવું છું. હા કેબિનમાં બોલાવે તો કહેજે કે હું ટોયલેટમાં છું.
1: યાર યાર એક યાર જો મારો ગેસ માટે ફોન કરતો આવજે ને.
0: ઓકે
1: આલે નંબર. ઓકે
0: ઓકે.
1: હલો 392266. યસ હા, સુધાકર સ્પીકિંગ. ઓહ કોણ? હા સુશી ભાભી. હા ના અમિત નથી નથી. ના ના તમે સાંભળો તો ખરા, તમને જ ફોન કરવા બહાર ગયો છે. ઓફિસમાંથી તમને ક્યારનો ટ્રાય કરતો હતો પણ એંગેજ આવતો હતો, અને પછી અહીંની સ્થિતિ તો ખબર છે ને, પ્રાઇવેટ ફોન નથી કરવા દેતા. હા જવા દો. ઠીક ઠીક. હા મુખ્ય વાત કરો ને, અર્જન્ટ કામ શું હતું? હા મને નહીં કહો, એટલું ખાનગી છે. હા તો પણ. અચ્છા અચ્છા હમણાં જે પાછો આવશે તમે ફોન કરશો. ઓકે આવજો.
2: કેમ શું થયું? ન મળ્યો ને તારો વોર ફોન પર? અરે સ્ટુપિડ, મને ફોન કરવા બહાર ગયો હતો.
3: સુધાકર હતો
2: એની સાથે તો વાત કરી.
3: સ્ટુપિડ તું છે, એને અમિતના જન્મદિવસના અભિનંદન આપી દેવા હતા ને, એ અમિતને આપી દાત, વાત પૂરી.
2: અરે એમ વાયા વાયા તે કઈ અભિનંદન અપાતા હશે?
3: જો સુશી, જેમ સમય બદલાય એમ આપણા વિચારો અને જીવન જીવવાની રીત બદલવા જ જોઈએ. આ ખોટા લાગણી વેડા ના ચાલે.
2: એ તારી વાત કબૂલ કરું તો એ એટલું તો ખરું જ ને કે માનવીય સંબંધોની ઉપમા થોડી બદલી શકાય છે. પ્રેમ, લાગણી, ફરજ, માનવતા, અમુક શબ્દોને કાળનો ઘસારો લાગતો નથી.
3: ઓ માય ગોડ, તે તો ખાસું લેક્ચર ઠોકી દીધું.
2: ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણી છું ને, એનો ઘણે વર્ષે ઉપયોગ કર્યો. મારા ગુજરાતીના સર આવા બધા નિબંધો ખૂબ લખાવતા હકે.
4: મિસેસ દેસાઈ, તમને સાબ બુક કેબિનમાં બોલાવે છે.
2: મારા ઠાર સંગીતા, આજે આપણી વાતો અને ટેલિફોન બોસને કાને પડી ગયા લાગે છે.
3: ના રે ના, કોઈએ ચાડી ખાધી હોય તો ખબર પડે ને, બાકી આવડી મોટી કંપનીમાં તો.
2: લાવ લાવ, તે ટાઈપ કરે છે એ કાગળ પણ અંદર લેતી જાઉં. સર આપે મને બોલાવી.
5: જુઓ ને મિસિસ દેસાઈ, અમેરિકાથી આપણા એક ક્લાયન્ટ આવ્યા છે મિસ્ટર રોડરિક. એમને થોડી એન્ટિક ચીજ વસ્તુઓની ખરીદી કરવી છે. એમને શોપિંગ પર લઈ જશો તમે?
2: ચોક્કસ જરૂર સર.
5: થેન્ક્સ થેન્ક્સ. તો પછી એક કામ કરો, તરત નીકળી જાઓ. હા અને આપણી કાર પણ સાથે લઈ જજો. અને એમને આજની રાતની ફ્લાઇટમાં જવાનું છે ને, એટલે ડ્રાઈવરને કહેજો કે મિસ્ટર રોડરિકને એરપોર્ટ સુધી મૂકી આવે.
2: ઓકે સર. અને સર આ કાગળો મિસ્ટર રોડરિક્સને આપવાના છે ને, સહી કરી આપો ને એટલે લઈને જ જાઓ.
5: અચ્છા અચ્છા લાવો. એઝ પર ધ ડિસ્કશન વી હેડ ઓર્ડર નંબર 543 અને બર્થડે. હા શું છે મિસિસ દેસાઈ, આમાં બર્થડે બર્થડે કેમ ટાઈપ કર્યું છે? વોટ નોનસેન્સ, આ કાગળો મિસ્ટર રોડરિકને સબમિટ કરવાના છે. જલ્દી મિસ સંગીતાને અંદર મોકલો.
2: ઓ માય ગોડ સર, સોરી સોરી સર, એના વતી હું માફી માંગુ છું. વાત જાણે એમ છે ને.
5: વોટ નોનસેન્સ, આટલા અગત્યના કાગળોમાં પણ આવી ભૂલ?
2: પ્લીઝ સર, હું પોતે જ ટાઈપ કરીને કાગળ લઈ આવું છું.
5: ઓલ રાઈટ ઓલ રાઈટ, વાહ 15 મિનિટમાં જલ્દી પાછા આવો, નહીં તો તમારે જવાનું મોડું થશે.
2: ઓકે સર.
3: શું હતું સુશી, તને કેમ બોલાવી?
2: અરે કપાળ તારું, મિસ્ટર રોડરિક્સને આપવાના કાગળોમાં તે બધે બર્થડે ચિત્રી માર્યું છે.
3: હાય રામ,
2: તું ગમે એટલા રામને યાદ કર, પણ તને બચાવી છે મેં, સમજી? એક તો પ્રોબેશન પર છે, આવતા મહિને કન્ફર્મ થવાની છે, અને આવી ભૂલ?
3: તારા બર્થડે આજે એવો તો ચકરાવો લીધો છે ને કે કોકડું બસ ગુચવાયા જ કરે છે.
2: તારા બંને કાગળો મારે ટાઈપ કરી સરને આપવાના છે, અને એમની સહી લઈને પછી મિસ્ટર રોડરિક્સને પહોંચાડવાના છે, અને એ બુડ્ઢાને શોપિંગ પર પણ લઈ જવાનો છે, ને છેલ્લે એરપોર્ટ પર પણ પહોંચાડવાનો છે.
3: એ સુશી પ્લીઝ, તારી સાથે મારું પણ શોપિંગનું ગોઠવી દે ને, એટલે હું આ સાંજની બોરિંગ મિટિંગમાંથી છૂટું. એમાં જો મિસ્ટર રોડરિક્સને હૈયે રામ વસે ને, આપણને કોઈ ફર્સ્ટ ક્લાસ હોટલમાં ડિનર આપી દે ને તો બસ બેડો પાર. આમે ફાઈવ સ્ટાર હોટલ કદી જોઈ નથી, તે જોવાઈ જાય અને પછી ઘરે જઈને રાંધવાની કંઈ કડાકૂટમાંથી જ બચી જવાય.
2: એટલે હું તો અમિતને રાતે 10 વાગે જ મળું એમ જ ને?
3: અરે ભાઈ તારું નસીબ તને યારી ન આપે એમાં તું મારું શું કામ બગાડે છે?
2: ચાલ ચાલ હવે વાઘની બોર્ડમાં એટલે કે સરની કેબિનમાં જાઉં, કાગળો તો તૈયાર થઈ ગયા છે.
6: ઓકે ગુડ લક. તારી નોકરી બચાવી અને થેન્ક્સ માનવા પડશે પાર્ટી આપીને, સમજી કે.
3: ઓકે બાબા તું જા ત્યાં અને હું જરા મેકઅપ કરીને તૈયાર થઈ જાઉં.
6: એ ક્યાં ખ્યાલ હૈ સંગીતા, તું કુંવારી છે અને રોડરિક્સ બુઢ્ઢો પણ એકલો છે ને માલદાર, હા પછી રોજ 5-star હોટેલ ને દુનિયાભરમાં ઉડવાનું, અને આમે બુઢ્ઢાને ભારતની એન્ટિક ચીજો પસંદ છે.
3: હવે ભાગ નહીં તો આ શાઈનો ખડીયો તને માથે મારીશ.
6: These are the letters for Mr. Roderick, sir.
5: Law. As per the order. Fine.
6: Sir, મેં મિસ્ટર અગ્રવાલને કહી દીધું છે કે મિસ્ટર રોડરિક્સને સંદેશો આપી દે કે હું 10 મિનિટમાં જ એમની હોટેલ પર પહોંચું છું.
5: વેરી ગુડ. લ્યો આ કાગળો.
6: અને સર, હું સંગીતાને સાથે લઈ જાઉં?
5: કેમ?
6: નહીં, વાત જાણે એમ છે ને કે શોપિંગમાં અમે બે સાથે હોઈએ તો સારું પડે, અને સંગીતા શોપિંગમાં એક્સપર્ટ છે. હા પણ સર, સંગીતા તો ના જ પાડતી હતી. હા કે આજે સાંજે સ્ટાફ મીટિંગ છે તો હું નહીં આવું. આ તો તમે જરા સત્તાથી કોને તો માની જાય કદાચ.
5: ના પાડે છે મિસ સંગીત?
6: હા
5: અરે પ્રોબેશન પર છે, હજી એને ઓફિસનું કામ કરવાની ના પાડે છે. એમને કહો કે એને તમારી સાથે શોપિંગ પર આવવાનું જ છે.
6: યસ સર.
3: શું થયું સુશી? સરે મને રજા આપી તારી સાથે આવવાની?
6: અરે એ શું, એનો બાપ પણ આપે. માત્ર રજા નહીં, ઓર્ડર કર્યો સંગીતાએ શોપિંગ પર જવાનું છે.
3: હાશ, આ મીટિંગમાંથી તો છૂટી. ચાલ હવે તું જરા તૈયાર થઈ જા જલ્દી.
6: અગ્રવાલ, અમિતનો ફોન આવે ને તો એને. અચ્છા કઈ નહીં, ઠીક છે, કઈ કહેતા નહીં. હા પ્લીઝ.
7: ભલે બાબા ભલે, તમને સ્ત્રીઓને સમજવી જ મુશ્કેલ, અને એમાંય પણ પત્ની નામના પ્રાણીને તો નહીં જ.
0: મિસ્ટર અગ્રવાલ, સુશી કેમ દેખાતી નથી ટેબલ પર?
7: અરે ભગવાન, આ તમારા બંને જણની સંતા કુકડીથી તો અમે થાકી ગયા ભાઈ.
0: પણ છે શું, એ ક્યાં ગઈ છે?
7: વાત જાણે એમ છે કે આઈ ડોન્ટ નો. નો, મને કાંઈ ખબર નથી, મને કાંઈ ખબર નથી.
0: પણ એની તબિયત તો સારી છે ને? હા અને એ છે ક્યાં?
7: અરે ફોરેનથી અમારા ક્લાયન્ટ આવ્યા છે મિસ્ટર રોડરિક.
0: હોય છે,
7: એમને એન્ટિક વસ્તુઓનો શોખ છે, એટલે સરે સુશીબેનને અને સંગીતાને બંનેને એક કામે મોકલ્યા છે. મિસ્ટર રોડરિકને શોપિંગ કરાવી, થોડું ફેરવી અને એરપોર્ટ ઉપર મૂકી એને ઘેરે પાછા આવશે.
0: અરે રામ રામ,
7: તમે આવ્યા એના 10 મિનિટ પહેલા જ બંને ગયા.
0: અચ્છા
7: પણ તમે અત્યારે અહીં ક્યાંથી?
0: મારે ઓફિસના કામે બેંકમાં જવાનું હતું, એ બાને ઓફિસમાંથી નીકળીને ટેક્સી કરીને અહીંયા આવ્યો, ત્યાં સુશી ગાયબ. એવી ચટપટી થાય છે કે ને, કામ શું હશે? મિસ્ટર અગ્રવાલ, અહીંયા ઓફિસમાં કઈ તકલીફ છે કે કઈ, કોઈની સાથે કઈ ઝઘડો કે એવું કઈ?
7: ના ના, એવું કઈ નથી મિસ્ટર અમિત. નોકરી અને તબિયત બંને સારા છે.
0: અચ્છા,
7: ઉલટાનું આ વખતે તો સુશી બેનને પ્રમોશનમાં એના સારા ચાન્સીસ છે.
0: તો પછી સુશી આટલું મને મળવા કેમ ઉતાવળી થતી હતી કઈ?
7: નહીં નહીં, એ તો તમે એને જ પૂછજો ને ભાઈ.
0: મને નથી લાગતું કે આજની તારીખમાં હું અને સુશી ભેગા થઈએ. બાય અગ્રવાલ.
7: બાય.
0: રાતના 11:30 થઈ ગયા, હજી આવી નહીં. પેલા ગધેડા રોડરિકને આજે જ જવાનું થયું અને સુશીને એરપોર્ટ જવું પડ્યું. છે એમ થાય છે કે આ શહેરમાંથી ભાગીને ક્યાંક નાના ગામડામાં જ રહેવા જતા રહીએ. આ દોડાદોડી, આ ટેન્શન, એકબીજાની દૂરી તો સેવી ના પડે. હાશ, આખરે આવી ખરી.
3: ઓ અમિત, આજે સવારથી તને શોધી શોધીને હું થાકી ગઈ.
0: અરે પણ મેં તને ફોન કર્યો હતો.
3: અરે તું પણ લંચ ટાઈમમાં ક્યાં ઉપડી ગયો હતો? હું ઓફિસે આવી હતી ને.
0: હું પણ ઓફિસે આવેલો.
3: અરે પણ આજે રોડરિક સાથે જવાનું છે.
0: જન્મમાં જાય રોડરિક, મારો ભૂખથી જીવ જાય છે ને. અરે પણ તે ફોન શું કામ કરેલો?
3: તું બડબડ કરે જાય છે ને, શું આ કરે છે?
0: અરે પણ સુશીયા, ભૂખથી મારો જીવ જાય છે ને, ખાવાનું આપતી નથી ને, મારું માથું ખાય છે. તું બહાર વગાડી દીધા.
3: ચૂપ ચૂપ ચૂપ.
6: હેપી બર્થડે ડાર્લિંગ.
0: ઓ માય ગોડ, એટલે તે આખો દિવસ મને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરેલો. ગોડ, આઈ એમ રિયલી સોરી.
6: રાજો, તારા માટે આ શોર્ટ પીસ અને આ ફર્સ્ટ ક્લાસ કેક અને સરસ પરફ્યુમ ની બોટલ અને નેકટાઈ.
0: માય ગોડ, શું વાત, શું છે સુશી, આ કઈ બેંક લૂંટીને આવી છે કે શું?
6: અરે આ તો બધી મિસ્ટર રોડરિક્સે તને પ્રેઝન્ટ મોકલાવી છે.
0: અચ્છા,
6: અને તારી પત્ની તરફથી આ એક બોલ પેન, રૂપિયા રોકડા 15.
0: સુશી સુશી, સાચું કહું? ચાલ ક્યાંક શહેર છોડીને ચાલી જઈએ.
6: પછી આ દોડા દોડ, રહસ્ય અને રોમાંચક જીવન ક્યાં, એની જ તો લિજ્જત છે. અચ્છા, મારી પ્રેઝન્ટ ગમે?
0: અરે તારી આ બોલપેન, આ તો દુનિયાની સૌથી કિંમતી બોલપેન છે. થેન્ક યુ ડાર્લિંગ,
6: વેલકમ.

0: તો મિત્રો, આ હતું નાટક વાત જાણે એમ છે. આશા રાખીએ કે આ નાટક આપને ગમ્યું હશે.
1: અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com.
2: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, હંસા દવેના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. સમય થવા આવ્યો છે બપોરના 1:20. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર વકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે દેશભરની તમામ વડી અદાલતને અનામત રાખેલ ચુકાદો 3 મહિનાની અંદર જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે ચુકાદા આપવામાં વિલંબ થવાથી અરજદારોને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. વ્યક્તિગત સ્વતંત્રતાના મામલામાં ઝડપી નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂકતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે કહ્યું કે જામીન અરજીઓ પરના આદેશો તે જ દિવસે જાહેર કરવા જોઈએ અને જો અનામત રાખવામાં આવે તો તે બીજા દિવસે જાહેર કરવા જોઈએ અને અપલોડ કરવા જોઈએ. અનેક નિર્દેશો જારી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જામીન અથવા સજા સ્થગિત કરવાનો આદેશ જાહેર થયા બાદ જેલ અધિકારીઓને તાત્કાલિક જાણ કરવી જોઈએ અને કેદીઓને તે જ દિવસે અથવા બીજા દિવસે મુક્ત કરવા જોઈએ. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. કેટલીક દરિયાઈ ટ્રાફિક મોનિટરિંગ વેબસાઇટ્સ અનુસાર નિસોસ કેરોસ નામનું ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને વિશાખાપટ્ટનમ જઈ રહ્યું છે, જે 3 જૂને પહોંચવાની ધારણા છે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે ઈરાનના પ્રસ્તાવિત ટ્રાન્ઝિટ ફી અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે 24 કલાકમાં 23 વાણિજ્યિક જહાજોને સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. દરમિયાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવના કારણે હાલમાં આશરે 2000 જહાજો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વાવાઝોડાથી ભારે નુકસાન થયું. ઉત્તરપ્રદેશના હમીરપુરમાં ગત મોડી રાત્રે વાવાઝોડાના કારણે નિર્માણાધીન પુલ તૂટી પડતા કાટમાળ નીચે દબાઈ જવાથી 6 મજૂરોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા છે. પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યા છે. દરમિયાન નોઈડામાં દિવાલ તૂટી પડતા 15 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થયો છે. રાયબરેલીમાં એક મહિલા પર ઝાડ પડવાથી તેનું મોત થયું હોવાના અહેવાલ છે, જ્યારે કૌશામ્બીમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ભારે વરસાદ, વીજળી પડવા અને વાવાઝોડાથી થયેલા જાનમાલ, પશુધન અને આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવા અને 24 કલાકની અંદર અસરગ્રસ્ત લોકોને વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે 31 મે સુધી રાજ્યના ઘણા ભાગોમાં વાવાઝોડા, વરસાદ અને ભારે પવનની ચેતવણી આપી છે. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વેપાર અને રોકાણ મંચ ખાતે ભારત કેનેડા સંયુક્ત નિવેદનમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિંદર સિંધુએ મહત્વાકાંક્ષી સીઈપીએ કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોની આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને વ્યવસાયિક તકો વધારવાની સંભાવનાને પુનરોચ્ચિત કરી હતી. શ્રી સિદ્ધુએ સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજો, કૃષિ ખાદ્ય, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ તકનીકો અને કૌશલ્ય વિકાસ જેવા પૂરક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો પર ભાર મૂક્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધારામૈયાએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ પહેલા તેમણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બુધવારે સિદ્ધારામૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને તેમને નવી સરકાર બને ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે બેંગલુરુમાં બેઠક થશે, જ્યાં ડીકે શિવકુમારને નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં એક ગોળમેજી ચર્ચામાં ભાગ લીધો અને 50થી વધુ વ્યવસાય અને ઉદ્યોગના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકનું આયોજન ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારત યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમના સહયોગથી કરવામાં આવ્યું હતું. શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે ભારતના મજબૂત આર્થિક વિકાસ, સુધારા આધારિત વ્યવસાયિક વાતાવરણ અને વૈશ્વિક રોકાણકારો માટે વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો. બેઠકમાં ભારત યુએસ વેપાર, રોકાણ, નવીનતા અને સપ્લાય ચેઇન ભાગીદારી

0: કરીને મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે નવી દિલ્હીમાં ચોમાસાની ઋતુ માટે બીજા તબક્કાના લાંબા ગાળાના અનુમાન અંગે મીડિયાને માહિતી આપતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડોક્ટર એમ રવિચંદ્રને જણાવ્યું કે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો મોસમી વરસાદ સરેરાશ લાંબા ગાળાના 90% જેટલો રહેવાની સંભાવના છે.
2: 2026 કે માનસૂન ઋતુ જૂન સે સપ્ટેમ્બર કે દૌરાન પૂરે દેશ મેં સામાન્ય સે કમ બારિશ હોને કા સબસે જ્યાદા સંભાવના હે. દક્ષિણ પશ્ચિમ માનસૂન ઋતુ જૂન સે સપ્ટેમ્બર 2026 મેં ઉત્તર પૂર્વ ભારત મેં સામાન્ય વર્ષા હોને કા સંભાવના હે. એ સામાન્ય કા અર્થ હે કે લોંગ પીરિયડ એવરેજ કા 94-106%. ઇસકે સાથ સાથ મધ્ય ભારત ઓર દક્ષિણ પ્રાયદ્વીપીય ભારત મેં લોંગ પીરિયડ એવરેજ કી 94% સે લેસ યાની સામાન્ય સે કમ વર્ષા હોને કી સંભાવના હે. ઓર ઉત્તર પશ્ચિમ ભારત મેં 92% સે કમ યાની વહાં ભી સામાન્ય સે કમ બારિશ હોને કા જ્યાદા સંભાવના હે.
0: પત્રકારો સાથે વાત કરતા હવામાન વિભાગના વડા ડોક્ટર મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે જૂન મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ મહત્તમ તાપમાન રહેવાની પણ સંભાવના છે. તેમણે જૂન મહિના દરમિયાન ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સ્થિતિ રહેવાની શક્યતા દર્શાવી હતી. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ નિમિત્તે મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ કૃષિ સમુદાયના કલ્યાણ અને ગ્રામીણ ભારતના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે રાષ્ટ્ર ખેડૂતોના હિતોનું રક્ષણ, સામાજિક ન્યાય અને ગ્રામીણ વિકાસમાં તેમના યોગદાનને હંમેશા કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત રત્ન ચૌધરી ચરણસિંહે સ્વતંત્રતા સંગ્રામથી લઈને કટોકટીના સમયગાળા સુધી લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને શિવરાજસિંહ ચૌહાણે પણ ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વ આરોગ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાનો ફેલાવો ખૂબ જ જટિલ તબક્કામાં પહોંચી ગયો છે. તેમણે જણાવ્યું કે સંઘર્ષ, અસુરક્ષા, લોકોનું સ્થળાંતર, ખોરાકની અછત અને સામુદાયિક અવિશ્વાસ જેવી સમસ્યાઓના કારણે ચેપ નિયંત્રણ પ્રયાસોમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: से मुकाबला करेगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आप सांभळी रह्या छो आकाशवाणीना दमण केन्द्रनुं प्रसारण। સાંજના 5 વાગીને 5 મિનિટ થઈ છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત।

કલાકાર કિશોર કુમારને હમણાં આપણે સાંભળ્યા ફિલ્મ હતી મહેબૂબા, અને હવે સાંભળીએ કિશોર કુમારને પરિચય ફિલ્મમાં.

હમણાં સાંભળી રહ્યા હતા કલાકાર મુકેશને. ફિલ્મ હતી તીસરી કસમ. ફિલ્મ સંગીત હમણાં સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર અદનાન સામીને.
1: સ્વસ્થ ભારત કા સપના અબ હોગા સાકાર, હર પરિવાર કો મિલેગા ઇલાજ કા અધિકાર.
2: આયુષ્માન ભારત યોજના, સબકા સાથ સબકા વિકાસ, હર ઘર મે ખુશહાલી આયે, સ્વાસ્થ્ય બને વિશ્વાસ.
1: અબ ચિંતા છોડીએ ઇલાજ કી, સરકાર હૈ આપકે સાથ. મુફ્ત ઇલાજ કી સુવિધા પાએ, બસ કરાએ પંજીકરણ આજ.
2: હર પરિવાર કો સ્વાસ્થ્ય કા અધિકાર, આયુષ્માન ભારત સબકા આધાર.
1: જલ્દી કરેં, અંતિમ તિથિ 31 મઈ 2026. અધિક જાણકારી કે લિયે ડાયલ કરેં 104.
2: આયુષ્માન ભારત, સ્વસ્થ જીવન સુરક્ષિત ભવિષ્ય.

હમણાં પર સાંભળી રહ્યા હતા કલાકાર ઉસ્તાદ અહેમદ અને મોહમ્મદ હુસેનને.

કલાકાર ઉસ્તાદ અહેમદ હુસેન અને મોહમ્મદ હુસેન સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ યુવાવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા. હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી.

દોસ્તો, આ ટ્યુન સાંભળી અને તમને લાગ્યું જશે કે કોઈ સરસ મજાની વાંસળી વગાડી છે. જી હા દોસ્તો, આજે આપણે એવા જ વ્યક્તિને તમારી સમક્ષ લાવ્યા છીએ કે જે આ વાદ્ય વગાડે છે, અને એ એવા વ્યક્તિ છે કે જે કદાચ તમે ભાગ્ય જેવા વ્યક્તિઓને જોયા હોય કે જેના જીવનમાં છે ને આમ સંઘર્ષોની લાણી હોય, અઢળક સંઘર્ષોથી ભરેલું એનું જીવન છે. તેમ છતાં પોતે વધાવે છે અને સંઘર્ષો ઉપરે પાર પણ પડે છે એવા વ્યક્તિ આજે આપણે મળવાના છીએ. દોસ્તો, આપણા બધાના જીવનમાં જે સંઘર્ષો આવે છે ને દોસ્તો, એ તો એમ કહી શકાય કે તણખલા ભાર છે. એટલા સંઘર્ષો એમના જીવનમાં આવ્યા છે અને આપણે લોકો ક્યાંક ને ક્યાંક નાસીપાસ થઈ જઈએ છીએ આજની યુવા પેઢી, પણ તેઓ નાસીપાસ ન થયા અને સંઘર્ષમાંથી પણ પોતે પોતાના જીવન જીવવાની કેડી છે કંડારી લીધી. તો ચાલો એવા વ્યક્તિને મળીએ કે જેનું નામ છે ડૉક્ટર ધીમંત ત્રિવેદી. સાંભળીએ એનો આ મસ્ત મજાનો ઇન્ટરવ્યૂ અને શીખીએ એમની પાસેથી જીવનના અવનવા પાઠો. આ ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ.

0: મિત્રો, જીવનમાં યુવા દોસ્તો સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે ખૂબ મહેનત કરે, સફળ થવાના ઘણા પ્રયત્નો કરે, પણ કંઈક ને કંઈક એવી અડચણ આવી જાય કે જેના કારણે યુવા મિત્રોને થોડીક તકલીફ પડે અને યુવા મિત્રો નાસીપાસ થઈ જાય. પણ મિત્રો, આપણે ત્યાં જીવનમાં દરેકને ચડતી પડતી તો આવતી જ હોય છે, અને એ જીવનનો ક્રમ છે. ક્યારેક સારા દિવસો, ક્યારેક માઠા દિવસો, ક્યારેક આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય એ ધ્યેયમાંથી આપણને પાછા પડવાની વાત આવે. પણ તેમ છતાંય હરિવંશરાય બચ્ચનની બે પંક્તિઓને આપણે યાદ કરીએ તો ફરી આપણામાં જોમ આવી જાય કે લહેરો સે ડર કર નૌકા કભી પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જી હા મિત્રો, જે લોકો સતત પ્રયત્ન કરે છે અને કરતા જાળ કરોડિયોની પંક્તિને યાદ કરે છે, એમને જીવનમાં સતત ને સતત આગળ વધતા આપણે જોઈએ છીએ. તો યુવા દોસ્તો, આજે આપણે એક એવા મિત્રને મળવાનું છે કે જેમનો પ્રતિભાનો પમરાટ અનેક મુશ્કેલીઓ છતાં સતત મહેકતો રહ્યો છે, અને એમણે જીવનમાં ઘણી ચડતી પડતી જોઈ હોવા છતાં જીવનને એક નવી દિશા આપવાનું એક જોમ એમણે પોતાની અંદરથી જગાવ્યું છે. આ કાર્યમાં એમને એમના માતુશ્રીનો સાથ સહકાર પણ મળ્યો છે. પણ આપણે એમની પાસેથી એમના જીવનની આ સંઘર્ષની વાત જાણીએ. સંઘર્ષોનો સામનો કઈ રીતે કેળવવો, આત્મવિશ્વાસ કઈ રીતે કેળવવો, અને કઈ રીતે સંઘર્ષોને આપણે પાર કરવા, એ વાતચીત કરવા આજે મારી સાથે ડૉક્ટર ધીમંત ત્રિવેદી, કે જેઓ વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર હતા, પણ સમયની કેટલીક મુશ્કેલીના કારણે તેમને આંખની ટબલ થઈ, આ વ્યવસાયમાંથી તેમણે પાછી પાની કરવી પડી, અને એ સંઘર્ષો એમણે જોયા તેમ છતાં જીવનમાં કઈ રીતે આગળ આવ્યા તેની વિગતો એમની પાસેથી મેળવીએ. નમસ્તે ધીમંતભાઈ.
1: નમસ્તે સુધીરભાઈ, નમસ્તે યુવા મિત્રો.
0: ધીમંતભાઈ, આપણે તમારી જિંદગીની જે પ્રાથમિક શરૂઆત છે ત્યાંથી થોડીક વાત કરીએ. તમે કઈ રીતે જીવનમાં એક જુસ્સા સાથે, એક યુવાનીના જોમ સાથે તમે શરૂઆત કરી, અને પછી આપણે વાત કરશું કે ક્યાં તમારા અડચણો મુશ્કેલીઓ આવી.
1: ફૂલોને અત્તરનું પદ પામવાને,
0: વાહ,
1: ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી, થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વિંધાવું પડે છે. આવી આવી કંઈક પણ મુશ્કેલી જીવનમાં આવે, પરંતુ જો આપણામાં હિંમત હોય, ધીરજ હોય અને સહનશીલતા હોય તો એવું કોઈ અડચણ નથી કે જીવનમાં તમારા પ્રવાહને કોઈ રોકી શકે. હા, તમારે ક્યારેક એ માટે વહેણની દિશા કદાચ બદલવી પડે, સમય સંજોગોને આધીન રહીને. પણ આપણામાં જો લડાયક જુસ્સો હોય, કોઈ પણ રીતે આપણામાં અંતરાત્મામાંથી એક કોઈ પ્રેરણા આવતી હોય, કોઈ સંતના આશીર્વાદથી, કોઈ વડીલના માર્ગદર્શનથી,
0: જી
1: તો એવું કોઈ અડચણ વળેલું કાર્ય નથી કે કોઈ વિકલાંગ ક્યાંય પણ હિંમત ગુમાવી શકે.
0: એટલે વાત આપણે શરૂઆતની કરીએ ધીમંતભાઈ,
1: જી
0: કે તમારી જીવનમાં આજે દ્રષ્ટિકોણ તમારો આવ્યો, તો જીવનની પ્રાથમિક વાતો, અભ્યાસ, તમે કઈ રીતે ડોક્ટરેટ કર્યું?
1: હા જી, મેં પ્રાથમિક શિક્ષણ અહીંયા વલ્લભ કન્યા વિદ્યાલય, ત્યારબાદ વિરાણી હાઈસ્કૂલ, અને ત્યારબાદ કોટક સાયન્સમાં પણ એસવાય બીએસસી સુધી કર્યું, અને ત્યાર પછી સંસ્કૃતની પરીક્ષા આપીને હું આયુર્વેદમાં જોડાયો. જામનગર ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ છે, જે અમારી યુનિવર્સિટી સંલગ્ન છે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ત્યારે એ જમાનામાં એકમાત્ર યુનિવર્સિટી હતી. તો એની સાથે જોડાયેલી ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજમાં હું એડમિશન લીધું, અને ખૂબ ઉત્સાહથી અને ખંતથી બધી પ્રવૃત્તિમાં હું ભાગ લેતો, ક્રિકેટમાં, અને ભણવામાં પણ મને સંસ્કૃત ખૂબ જ, કારણ કે અમારા દાદાનો જ આયુર્વેદનો વ્યવસાય છે, એટલે મારા પિતાશ્રી પણ આયુર્વેદ કોલેજ ત્યાંથી જ ભણેલા, ડીએસએફ, અને મેં પણ આ પદ જાળવી રાખવા માટે જ આયુર્વેદમાં એડમિશન લીધેલું.
0: બરાબર. એટલે ત્યારે તમારો જે સમય હતો એ કયા વર્ષો, અને એ દરમિયાન તમે જે ત્યાં એચિવમેન્ટ કર્યું, પ્રાપ્તિ કરી ડૉક્ટરેટની, એની થોડીક વાત કરીએ કોલેજ કાળની.
1: હા જી, મેં જામનગર આયુર્વેદ કોલેજમાં અમે ભણતો ત્યારે બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિ, જેવી કે યુથ ફેસ્ટિવલ હોય, કે નિબંધ સ્પર્ધા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, કે પછી કોઈ સંગીત સંધ્યા હોય, નાટક સ્પર્ધા હોય, તો એમાં અમે, અમારું કોલેજનું જ આખું એવું સરસ વાતાવરણ હતું, અને સહઅધ્યાયીઓ પણ અમને ખૂબ પ્રોત્સાહન આપતા, તો અમે બધી ત્યાં આ બધી પ્રવૃત્તિઓ ખૂબ ઉત્સાહથી કરતા.
0: તમે જે ડોક્ટરેટની પદવી મેળવી બીએએમએસ ની
1: જી
0: જીવનભાઈ, એ
1: જી
0: પછી પ્રેક્ટિસ શરૂ કરીને ત્યાર પછી જીવનમાં સંઘર્ષનો સમય કેટલા વર્ષે આવ્યો એની થોડીક વાત કરીએ.
1: હા જી, મેં પ્રેક્ટિસ શરૂ કરી એટલે આમ તો મારા દાદા સાથે હું બહુ નાનપણથી જ બધો ઘરમાં જ અમારે આયુર્વેદનું બધું હતું, એટલે આયુર્વેદની બધી દવાઓ બનાવવાનું એવી રીતે બાપુજીને ચોપડા વાંચી દેતો હું, કારણ કે એમને છેલ્લી અવસ્થામાં આંખની તકલીફ થઈ ગઈ હતી, એટલે સંસ્કૃતના બધા ગ્રંથોનો રેફરન્સ ને એ બધું વાંચતો, એ સાથે એમના પ્રેક્ટિસના અનુભવો બધા લેતો. ત્યાર પછી રતનપર આયુર્વેદ હોસ્પિટલમાં હું લાભભાઈ દંતવૈદ જોડે જોડાયેલો,
0: હા
1: અને ત્યાર પછી મેં અહીંયા મંદિર ટ્રસ્ટમાં પણ સેવા આપેલી, અને એ સાથે અમારું ઘરનું દવાખાનું હતું તો એ પણ હું ઘરે સંભાળતો. આવું બધું હું આયુર્વેદમાં, મને ખૂબ જ રસ હતો અને મારા મનથી હું ખૂબ જ આયુર્વેદને એટલો ચાહતો, કારણ કે અમારામાં આયુર્વેદમાં કહ્યું છે કે ધર્માર્થ સુખ સાધનમ શરીરમ છે, આપણું જે શરીર છે ધર્મ અર્થ કામ અને મોક્ષનું સાધન રૂપ આયુર્વેદમાં ગણેલું છે, તો એ સ્વસ્થ કઈ રીતે રહે એ આપણે આયુર્વેદથી જાણવાનું છે. તો એ બધા વિચારોથી મારું મન આખું એ તરફ જ હતું, આયુર્વેદ તરફ હતું.
0: બરાબર. ધીમનભાઈ, પછી આજે સંઘર્ષનો એક સમય આવ્યો, ડાયાબિટીક ટ્રબલ ને કારણે તમારે આંખમાં ટ્રબલ થઈ, થોડી પગમાં પણ ટ્રબલ થઈ, તો એ મુશ્કેલીઓની થોડીક યુવા દોસ્તને વાત કરીએ, મુશ્કેલીઓની એમને વાત કરશું અને તો જ એમને ખ્યાલ આવશે કે એ સંઘર્ષોનો સામનો તમે કેવી રીતે કર્યો.
1: હું જ્યારે આયુર્વેદમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક ખૂબ જ મને ડાયાબિટીસનો મોટો એવો બધો રોગનો હુમલો, એટલે એને કહીએ ને કે જે ભારે ડાયાબિટીસ, એ ડિટેક્ટ થયેલો,
0: બરાબર.
1: અને ત્યારે એ સાથે જ મારે ઇન્સ્યુલિન ચાલુ કરી દેવા પડેલા, એટલે જુવેનાઇલ કેસ કહેવાય, જે ટાઈપ 1નો, જે 25 વર્ષથી નાના બાળકોને કે અલાકોને થતો હોય એને ટાઈપ 1 ડાયાબિટીસ કહે છે, અને એમાં ઇન્સ્યુલિન જ એક અત્યારના બધા ડોક્ટરો અને ઇવન અમારા આયુર્વેદના તજજ્ઞો પણ કહે છે કે જ્યારે જુવેનાઇલ કેસ હોય છે ત્યારે એમાં બહુ આયુર્વેદ કામ નથી કરતું, જો કે કસરત છે, અમુક આમળા છે કે એવી બધી વસ્તુઓ કામ કરે છે, તો એ રીતે મેં અમુક વર્ષો તો સારી રીતે બધું મારું મેન્ટેન કરતો રહ્યો, પણ ધીમે ધીમે પછી આંખ ઉપર અસર આવી મારી, અને લગભગ 98ની સાલથી મને આ જુવેનાઇલ ડાયાબિટીસને લીધે રેટિનોપેથી નામનો એક વ્યાધિ આવી ગયો, અને એને લીધે થોડું થોડું વિઝન ઓછું થવા લાગ્યું. પછી મેં લેસર ને એ બધું રાજકોટમાં કરાવ્યું પણ એનો પણ બહુ ખાસ મને રિઝલ્ટ ના મળ્યું, અને ત્યાર પછી ધીમે

0: મેં ઘણા જ એટલે બધી જાતના અનુભવ મેં જીવનમાં બહુ નાની ઉંમરે બધા લઈ લીધા, અને છતાં અમારા કુટુંબમાંથી મને સારું એવું બધું માર્ગદર્શન ને એમ કહીએ ને કે સધિયારો, અને સૌથી વધારે સધિયારો હજી હું કહું છું કે મારા માતાનો છે, જે અત્યારે મારી સાથે જ હોય છે બધી જગ્યાએ. અને અમારા જેટલા જેટલા ડોક્ટર મિત્રો ને બધા છે એ એમ કહે છે કે તું તારી માને લીધે જ આટલો બધો ટકી શક્યો છે, અને એ બધું વસ્તુ સાચી છે.
1: ધીમંતભાઈ, તમારો આ તબક્કો તમે આવ્યો એને વિચાર્યો, જઈલો, એનો સામનો કર્યો, પછી જીવનમાં સ્થિર થવાની કંઈક મનમાં આપણને તમન્ના જાગે ને એના કારણે તમે ટકી શક્યા છો, તો પછી જીવનને કઈ રીતે કઈ દિશા તરફ તમે વાળ્યું?
0: હા, પહેલેથી મારો છે ને વાંચનનો ને એવો બધો શોખ જ હતો, પણ હવે પ્રોબ્લેમ એ થયો કે બાની ઉંમર થતી જતી હતી, વાંચન તો મારાથી હવે તો થાય એમ જ જતું નહીં, અને એવો કોઈ સંજોગ જ નહોતા કે કોઈ મને વાંચી નહીં પણ મને કોઈ અભ્યાસ કરાવે. છતાં મારા માતુશ્રી મને જેટલું વાંચી દેતા એ બધું હું ભેગું કરતો, ને પછી મને રેડિયાનો બહુ શોખ હતો નાનપણથી, આકાશવાણીમાં પણ હું બાલસભામાં એમાં બહુ નાનપણથી આવતો, તો રેડિયામાંથી મને એટલા એટલા સરસ સરસ બધા કાર્યક્રમો સાંભળવા મળે કે મારા શોખની જે કંઈ માહિતીઓ મળતી હોય એની સાથે મને જે નવી નવું ટેકનોલોજીનું બધું જાણવા મળે, મારા વૈદ્યકીય વ્યવસાયનું કે એલોપેથી ડોક્ટરોનું કે એ બધું ઘણું બધું મને બધું સાંભળવા મળતું, અને એ રીતે ટેલિવિઝનના પણ અમુક કાર્યક્રમોમાંથી મને જાણવા મળતું, એને લીધે મારું સામાન્ય જ્ઞાન ખૂબ જ વધતું ગયું. જનરલ નોલેજમાં તો મારો એમ કહો ને કે એક વખત તો એટલો મારામાં આવી ગયેલું કે જ્યારે જ્યારે કોઈ સ્પર્ધકો બેઠા હોય ને એ મૂંઝાતા હોય ને એ જવાબ મારી પાસે મોઢે હોય, એટલે એ એના વર્તમાન પત્રોએ પણ ખૂબ જ આની પ્રશંસા કરીને લખેલું કે આ માણસ ભલે પ્રજ્ઞાચક્ષુ છે પણ એની અંતરચક્ષુથી એને આ બધું જ્ઞાન એક્વાયર્ડ કર્યું છે, તો એ એના માટે એક બહુ એક ઉત્તમ આત્મવિશ્વાસનો નમૂનો છે.
1: તમે આ બહુ સરસ વાત કરી અંતરચક્ષુની, કારણ કે બહારના ચક્ષુ તો માણસ દુનિયા જોવે પણ જ્યારે અંતરચક્ષુ ખુલી જાય ત્યારે એ બધું ઘણું બધું જોઈ શકે
0: અને અંદરથી જ આપણને માર્ગદર્શન મળતું હોય છે.
1: હા, કારણ કે આપણે ત્યાં દલપતરામ કવિની પણ પંક્તિઓ છે ધીમંતભાઈ, કે જે અંધ છે અથવા તો બીજા જે વિકલાંગ છે એ જુદા જુદા અંગેથી પાંગડા હોય છે, પણ જે અજ્ઞાની છે એ તો સર્વાંગે પાંગડો હોય છે. એટલે તમે એ જ્ઞાનને પ્રાપ્ત કરીને તમારા બધા જ અંગો, જેને કહેવાય કે ભલે શારીરિક રીતે વિકલાંગ હતા પણ શરીર કરતા મનથી તમે એક સ્વસ્થ બન્યા અને જીવનનો સંઘર્ષ કર્યો, ત્યારબાદ તમારી આયુર્વેદિકની પ્રેક્ટિસ તમે ઘરે ચાલુ રાખી કે કેમ?
0: હા, મારે આયુર્વેદની પ્રેક્ટિસ તો રાખેલી, કારણ કે ઘરે દવાઓને એ તો બધો મારા દાદાનો ખૂબ જથ્થો હતો, પણ પછી બીજા દર્દીઓ જેવી રીતે અમારા જૂના જૂના જે દર્દીઓ હતા એ બધાની પેઢીઓ જેમ બદલતી ગઈ એવી રીતે નવા વિચારવાળા દર્દીઓ પછી બીજા તરફ ખેંચાઈ જાય, એ બધું સ્વાભાવિક હતું એને. અને પછી અમે છે ને અહીંયા અત્યારે કાંતાશ્રી વિકાસ રોડ ઉપર ચોથે માળે રહીએ
1: છીએ,
0: એટલે ઉપર આવવા જવામાં દર્દીઓને પણ એટલી તકલીફ પડે, અને અહીંયા તો રેસિડન્સ છે એટલે આમાં કોઈ વ્યવસાય તો થઈ ન શકે અમારાથી, અને પ્લસ આ હાથ અને પગમાં પણ મારે 2008માં ઠંડી પડી ને ખૂબ, ત્યારે પગમાં જમણા પગમાં એક ડંખ પડ્યો અને એ હીલ ન થયું ને અલ્સર, તો એને લીધે મારે પગનો પંજાનો પણ પાર્ટ કપાવવો પડ્યો એને એમ્પ્યુટેશન કે, તો જયપુર ફૂટ અત્યારે મારે આવી ગયો, તો એવી અવસ્થામાં મારા માટે હરવું ફરવું મોબિલિટી બહુ મુશ્કેલ બને, અને ત્યાર પછી જયપુર ફૂટ જે સારો મેં બનાવડાવ્યો તો એનાથી અત્યારે સાધારણ મને આમ હરવા ફરવામાં ઘરમાં ને એમ વાંધો ન આવે, પણ બહાર નીકળવું હોય ત્યારે મારે કોઈનો સહારો હાથ પકડવો પડે થોડો, અને વાહન સિવાય ક્યાંય જઈ ન શકું.
1: હા, બરાબર છે, કારણ કે
0: આવા બધા સંઘર્ષો તો છે જ,
1: પણ એમ છતાં તમારા આત્મવિશ્વાસથી તમારી આત્મશ્રદ્ધાથી તમે આગળ આવ્યા, સાથે તમે કીધું તેમ અનેક લોકોનો સહારો મેળવ્યો, ખાસ કરીને વાત કરીએ તમારા માતુશ્રીની કે એનું તમારા જીવનમાં કેવું યોગદાન રહ્યું, તમારા જીવન માટે એમનો કેવો સધિયારો રહ્યો?
0: ખૂબ જ, મેં જ્યારથી મારો જુવેનાઇલ ડાયાબિટીસ નક્કી થયો એટલે આમ ઘરમાં તો બધાને ખૂબ જ આમ આઘાત લાગી ગયો કે અરે આને નાની ઉંમરે આટલું બધું થશે, પણ હું બધું સમજાવતો કે જો આ મેડિકલી રીતે આવી રીતે થાય, અને જ્યારે મારી સુગર ઘટતી હોય કે એવું હોય ત્યારે મને તમારે તરત એવી રીતે કોઈ સુગરનું લિક્વિડ આપી દેવું, તો એ રીતે મારે, અને જ્યારે આંખની તકલીફ પડી ને ત્યાર પછી તો હજી સુધી કાયમ મારે મારા માતુશ્રી જ મને મારો ડોઝ જોઈ દે, હું મારી મેળે ઇન્જેક્શન લઈ લઉં છું.
1: હા, મધુ ને મીઠા મેહુલા રે લોલ, ડાયાબિટીસ ના રોગમાં સુગર ની જે ખામી

0: થાય એ
1: હાજી
0: ખામી મન લાગે છે કે તમારા માતુશ્રી એ મીઠા મધુ ને મીઠા
1: હાજી
0: મેહુલા બનીને પૂરી પાડી
1: પૂરી
0: તમારા
1: પાડી છે.
0: માટે.
1: બહુ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે આપની.
0: એટલે તમારા માટે જન્મીની જોડ તો મળવી મુશ્કેલ
1: મુશ્કેલી જ
0: છે,
1: છે, સાચી વાત
0: માતુશ્રીનો
1: છે.
0: એટલો સહકાર
1: કોઈ
0: પણ
1: પણ
0: છે.
1: માતા હોય એના સંતાન માટે કરતી જ હોય છે, સંતાનને ખબર નથી હોતી. એટલે આપણામાં કહ્યું છે ને કે કુપુત્રો જાયત ક્વચિદ અપિ કુમાતા ન ભવતી.
0: વાહ, અત્યારે તમારી આ જીવન તમે પસાર કરો છો, તમે કીધું રેડિયોનો શોખ છે અને
1: જી
0: ટીવી ના
1: હાજી
0: સમાચારો પણ સાંભળો, સાથે કોઈ અંગત એવો શોખ ખરો કે જેમાં આપે પોતાની કંઈક પ્રાપ્તિ ઉપલબ્ધિ કરી હોય, સંગીત
1: હા,
0: નો કહો.
1: મને સંગીતનો એવું છે કે મારા પિતાશ્રીને વાંસળી વગાડવાનો શોખ હતો.
0: હા,
1: એટલે ઘરમાં અમારા એક વાંસળી તો રહેતી જ, અને પપ્પા ક્યારેક ક્યારેક તલત મહેમૂદના ને એ બધા ગીતોના બહુ શોખીન હતા,
0: હા,
1: સાહિવલના,
0: બરાબર.
1: સીએ ચાતમાના ને પપ્પાના જમાનાના એ બધા ગીતો મેં ખૂબ સાંભળેલા.
0: જી
1: અને ત્યારે રેડિયામાં પણ મને તો બધા જૂના ગીતોનો તો બધા, કારણ કે હું પોતે કોલેજમાં ગાતો ને એ બધું કરતો,
0: હા
1: તો વાંસળી તો ત્યારે હું કોલેજમાં મારા શોખથી વગાડતો. પણ જ્યારે આવી બધું આંખનું ને આ બધા પ્રોબ્લેમ આવ્યા ને, ત્યારે એ વાંસળી ઓટોમેટિક ક્યારે મારા હાથમાં આવીને વાગવા માંડી ને મને ખબર નથી. અને અત્યારે ખૂબ સારો હાથ બેસી ગયો છે, કોઈ પાસે શીખવા નથી જઈ શક્યો,
0: હા
1: પણ એક મારા શોખથી અને ઈશ્વર પ્રેરણાથી મને એ જે ભગવાન સુજાડે ને
0: હા
1: રોજ એટલો આનંદ કરું છું કે વાંસળી હોય એટલે હું રાજા થઈ જાઉં.
0: તો શ્રોતા મિત્ર અને યુવા મિત્રો માટે એકાદું બંસરી ઉપર આપને ગમતી કોઈ ધૂન ગીત કંઈક સાંભળીએ તિમનભાઈ.
1: એકા રૂડી ને રંગીલે રે વાલા તારી વાંસળી,
0: વાહ,
1: નરસિંહ મહેતાનું તમને
0: બહુ
1: સમજાવું
0: સરસ.
1: છું.
0: હા, ચોક્કસ.

0: વાહ, ખૂબ જ સુંદર, મીઠી મધુરી અને વાલાની વાસળી એ આપના જીવનમાં એક સખી બનીને આપના જે કંઈ દુઃખ દર્દ હતા એને હળવા કર્યા એવું મને લાગે છે. બંસરી આપના માટે જીવનસાથી બની ગઈ એમ કહું તો ખોટું નથી.
1: ચોક્કસ.
0: ધીમંતભાઈ, અમારા જે યુવા દોસ્તો છે એ ઘણી વખત નાની નાની બાબતોમાં ક્યારેક નિરાશ થઈ જતા હોય, ઘરમાં કોઈ કંઈ કહે તો ખોટું લાગે, પરીક્ષામાં ઓછા માર્ક આવે, તૈયારી પૂરી ન થઈ હોય, તો આ બધાના કારણે નાસીપાસ નિરાશા એમના જીવનમાં ક્યારેક આવી જતી હોય છે. એમના માટે આપ કંઈક સંદેશ આપો જેથી એમને પ્રેરણા મળે, એમનું આત્મબળ વધે.
1: હા, એના માટે તો હું તમને સાવ સાચું કહું ને તો મેં પ્રેરણા મેળવી છે સ્વામી વિવેકાનંદના વિચારોથી. તો એટલું બળ મળે છે એ સ્વામી વિવેકાનંદના યુવાનોને અને એવી પુસ્તિકાઓ નાની નાની મેં ત્યારે અધ્યયન કરતો ઘણી સરસ રીતે, અને છતાં પણ આવું કોઈ જીવનમાં આવી જાય તો ક્યારેય નાસીપાસ ન થવું જોઈએ, ના હિંમત ન થવું જોઈએ, અને આપણું મનોબળ ટકાવી રાખવું જોઈએ. મનોબળ હશે તો તમે જીવનમાં સંઘર્ષ કરશો, અથવા તો તમે નહીતર હતાશ થઈને જો તો ભરતા અચકાતા નથી હોતા. એટલે ક્યારેય પણ, અને એક જીવનની પરીક્ષા તો એક એક તમારી જે યુનિવર્સિટીની કક્ષાની પરીક્ષા એનાથી કઈ જીવન તમારે નિષ્ફળ નથી જતું. કદાચ તમારે એમાં નિષ્ફળતા મળે તો બીજા પ્રયાસ કરો, ત્રીજો પ્રયાસ કરો, અથવા કોઈ તમારા રસના વિષયમાં તમે ભાગ લ્યો. પણ એનો મતલબ એમ નથી કે તમે જીવનથી કંટાળી અને હારી અને સાવ તમે નિસ્તેજ થઈ જાઓ, નમાડા થઈ જાઓ કે કોઈ અઘટિત પગલું ભરી લ્યો. તો યુવાનોને મારે ખાસ કહેવાનું છે કે અત્યારના સંજોગો બધા યુવાનોની ફેવરમાં છે, અને આજની ટેકનોલોજીનો એટલો સરસ આપણે લાભ લેવો જોઈએ. તો આપણે કદાચ કોઈ એક વિષયમાં કાચા હોઈશું પણ ભગવાન બીજી રીતે આપણને એની પૂર્તિ કરી જ આપતા હોય છે.
0: ખૂબ ખૂબ આભાર ધીમંતભાઈ. એક મહેક હોય અને એક શાબ્દિક અર્થ હોય એવી જ કંઈક વાતો આપની સાથે કરવા મળી, અને અમને આશા છે કે આપ જીવનમાં જે રીતે આગળ વધો છો, જીવનને જે રીતે ધબકતું રાખો છો, એ જ રીતે અમારા યુવા દોસ્તોને પણ એમાંથી ખૂબ પ્રેરણા મળી હશે. આપનો ખૂબ ખૂબ આભાર.
1: નમસ્તે.

તો દોસ્તો આ હતા ડૉક્ટર ધીમંત ત્રિવેદી કે જેઓના જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો આવ્યા, પરંતુ તેઓ ક્યારેય હાર ન માની અને પોતાના જીવનમાં આવેલા ગમે તેવા પડકારોને પણ એ ઝીલીને તેમાંથી સુપેરે બહાર નીકળ્યા. અને દોસ્તો આપણે એમના જીવનમાંથી આજ શીખવા જેવું છે કે આપણે પણ ગમે તેટલા સંઘર્ષ શું કામ ન આવે પણ આપણે ક્યારેય હાર નથી માનવાની અને મસ્ત રીતે જીવન જીવવાનું છે અને બધામાં ઉપાય ગોતી અને આનંદથી આપણે તો જીવીએ પણ બીજાને પણ જીવવા દેવાના છે. તો ચાલો દોસ્તો ફરી વખત મળીશું આવા જ સરસ મજાના વિચાર સાથે આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને દોસ્તો જતા જતા પણ માણતા જઈએ એક મસ્ત મજાનું ગીત જે આપણે આજે સમર્પિત કરીએ છીએ ડૉક્ટર ધીમંત ત્રિવેદીના માતાજીને કે જેમનું એના જીવનમાં ખૂબ જ મોટો ફાળો છે. આ ગીત છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગીત લખ્યું છે કવિશ્રી બોટાદ કરે અને સંગીત સ્વરબદ્ધ કર્યું છે નિરૂપમા શેઠે. પ્રસ્તુત છે આ મસ્ત મજાનું ગીત.

જુઓ મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ આ જાહેરાત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
0: શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ અનુરાધા પોંડવાલના સ્વરમાં આ ગઝલ.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 7:10 સાંભળી

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, કચ્છના સિરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. રાજ્યમાં બાળ સિંહોના મોત બાદ વન વિભાગ ફરી સક્રિય. સમગ્ર સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને વડોદરાના ખેલાડી અસ્મા ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક કહ્યું, કચ્છમાં સરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. કચ્છના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટ એટલે કે સહાયક ચોકીનું ઉદઘાટન કર્યા બાદ જવાનો અને જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું, દેશની વસ્તી વિષયક સ્થિતિને સલામત રાખવા, આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદે સ્થળાંતરને રોકવું ઘણું મહત્વનું છે.
1: वॉट टावर से लेकर कनेक्टिंग रोड से लेकर पीने से पानी से लेकर मेडिकल सुविधाएं रहने की व्यवस्थाएं और नई फेंसिंग इंट्रोड्यूस करना हर दृष्टि से एक लीक प्रूफ सुरक्षा ग्रिड बनाने के लिए हमने कार्य योजना बनाई थी कि लगभग 70% काम पूरा हुआ है और 2 साल में हमारा वल्नरेबल दिखता हुआ क्षेत्र दुश्मन की बुरी नजर से हमेशा के लिए सुरक्षित हो जाएगा.
0: શ્રી શાહે નવા ચતુર્ભુજ સુરક્ષા માળખાની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની પણ જાહેરાત કરી. તેમજ ગત 6 દાયકાથી દેશની પ્રથમ સંરક્ષણ રેખા તરીકે સેવા આપવા બદલ BSFની ભૂમિકાને બિરદાવી હતી. માતૃભૂમિ માટે તેમના સર્વોચ્ચ બલિદાન આપનારા 2000થી વધુ સુરક્ષા દળ BSFના જવાનોને શ્રી શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
1: गंगा सागर के किनारे से लेकर मेघालय और आसाम के पहाड़ी और वन क्षेत्रों तक BSF ने 6 दशकों में फर्स्ट लाइन ऑफ डिफेंस का अपना दायित्व बहुत अच्छे तरीके से उठाया भी है, निभाया भी है और इसके लिए 2000 जवानों ने अपना सर्वोच्च बलिदान दिया है.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીર અને તેના રેવન્યુ વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ ફરી સક્રિય થયું છે અને હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ગીર ગઢડા તાલુકા અને અમરેલીના બાવરિયા વિસ્તારમાં 1 અઠવાડિયામાં 8 જેટલા બાળ સિંહના શંકાસ્પદ મૃત્યુ થયા છે. જોકે આગામી 3 થી 4 દિવસમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ બાળ સિંહોના મોતનું કારણ સ્પષ્ટ થશે. પ્રધાનમંત્રી કાર્યાલય, PMO અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમના કાર્યાલય CMO દ્વારા હાલ આ સમગ્ર ઘટના અંગે સીધી દેખરેખ રાખવામાં આવી રહી
2: કરવી જોઈએ એ તમામ પગલા લેવાઈ રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની, એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે.
0: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ અંગે સચિવાલય ખાતે મુખ્ય રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક યોજાઈ. તેમાં તેમને SIR અંગે વિસ્તૃત માહિતી અપાઈ હોવાનું દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી અરૂણ ટીએ જણાવ્યું.
3: ये मीटिंग है SIR के रिलेटेड था, तो ये Phase 3 SIR में हमारा UT शामिल है. इसमें अभी प्रिपरेशन ट्रेनिंग 25 मई से चालू कर दिया है. इसके बाद 4 जून से हाउस टू हाउस विजिट होगा BLOs. ये हर एक BLOs अपना हर एक वोटर्स के घर में जाएगा अलॉन्ग विद द प्रिंटेड एनुमरेशन फॉर्म एंड हाउस टू हाउस विजिट करेगा. इसके बाद हम पोलिंग बूथ का हम रैशनलाइजेशन एक्सरसाइज चलेगा.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ _ABID ફોલો કરશો. સુરેન્દ્રનગર મહાનગરના નવનિયુક્ત મેયર રાકેશ રાઠોડ સહિતના પદાધિકારીઓએ આજે પદ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉત્તર ઝોનમાં અંદાજે 9 કરોડ રૂપિયાના ખર્ચે નવા તૈયાર થનારા શાક માર્કેટ તથા ધોળી ધજાબંધની સ્થળ મુલાકાત લીધી. દરમિયાન મેયરે ટૂંક સમયમાં નાગરિકોને નિયમિત અને સતત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા નસવાડી, બહાદુરપુર અને બોડેલીના તાંદલજા ખાતે ટેકાના ભાવે મકાઈ ખરીદ કેન્દ્ર શરૂ કરાયા છે, જ્યાં ખેડૂતો પ્રતિ ક્વિન્ટલ 2400 રૂપિયાના ભાવે મકાઈ વેચી રહ્યા છે. જિલ્લાના ખુલ્લા બજારમાં 1900 રૂપિયાના ભાવ પ્રતિ ક્વિન્ટલ મકાઈનો ભાવ ચાલી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલની કચેરી ખાનપુર ખાતે આગામી 11 જૂને પેન્શન અદાલત યોજાશે. તેમાં પેન્શનને લગતા પ્રશ્નો અને નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ અને ફરિયાદોનો નિકાલ કરાશે. આ અંગેની ફરિયાદ લોકોએ આગામી 3 જૂન સુધી આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ 4 એકાઉન્ટ અને પેન્શન વિભાગ મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી ગુજરાત સર્કલ ખાનપુર અમદાવાદને મોકલવાની રહેશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આવતીકાલથી આગામી 4 જૂન સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે માવઠાની આગાહી છે. દરમિયાન આ વખતે રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની પણ સંભાવના હોવાનું શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું.
4: 30 तारीख से लेकर 4 जून तक, मई से लेकर 4 जून तक, इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में, उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा. इसमें जो बारिश होगी इसमें थंडर स्टॉर्म भी रहेगी, बिजली गिरने का स्थान में संभावना रहेगी. जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया 31 मई के.
0: વડોદરાના ખેલાડી અસ્મા તાહિરાલી ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા છે. આંધ્રપ્રદેશ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા પાવર લિફ્ટિંગ ઇન્ડિયાના નેજા હેઠળ 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક પુરુષો અને મહિલા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. અસ્મા ઝાબુઆવાલાએ કુલ 390 કિલો વજન ઉપાડવા અને બેન્ચ પ્રેસ શ્રેણીમાં 80 કિલો વજન ઉપાડવાના રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. તેમણે સ્કવોટ, ડેડલિફ્ટ, બેન્ચ પ્રેસ અને એકંદર પ્રદર્શન શ્રેણીઓમાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યા. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2નો મુકાબલો થશે. ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બનાસકાંઠામાં તારીખ 31 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ છે. આ પરિસ્થિતિને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, APMC અને તેના પેટા કેન્દ્રોમાં ખુલ્લામાં રખાયેલા અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદના કારણે પલળીને બગડી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં જણાવાયું છે. ગાંધીગ્રામ અને પ્રયાગરાજ જંકશન વચ્ચે 31મી મે થી 15 જુલાઈ સુધી દ્વિસાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવાશે. યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી આ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ કહ્યું, દર રવિવાર અને બુધવારે ગાંધીગ્રામથી સાંજે 5:20 વાગે આ ટ્રેન ઉપડશે. બનાસકાંઠાના 8 વર્ષની નિક્ષા નિલેશભાઈ બારોટે હિમાલયમાં 17,593 ફૂટની કપરી ઊંચાઈ સર કરી આગવી સિદ્ધિ મેળવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક સંદેશમાં તેમની આ સિદ્ધિને બિરદાવતા કહ્યું, નિક્ષા બારોટે હિમાલયની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ EBCનો રસ્તો માત્ર 7 દિવસમાં સફળતાપૂર્વક સર કરી સમગ્ર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું. એટલું જ નહીં, આ અત્યંત મુશ્કેલ કેમ્પ પર પહોંચીને નિક્ષાએ યોગ કર્યા, ગર્વથી રાષ્ટ્રગાન ગાયું અને આપણા સૌના ગૌરવ એવા તિરંગાને પણ લહેરાવ્યો. આકાશમાં અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભુજમાં ભારત અને પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, કચ્છના સરક્રીક અને હરામી નાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. રાજ્યમાં બાણસીઓના મોત બાદ વન વિભાગ ફરી સક્રિય. સમગ્ર સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને વડોદરાના ખેલાડી અસ્મા ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સૌ ખેડૂત મિત્રોને મેઘના દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના ખેતી વિષયક માહિતીના કાર્યક્રમ અંતર્ગત પશુપાલનમાં ભેંસ પાલનમાં રાખવાની કાળજી એ વિશે કેશવભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત આપ સાંભળશો.
6: શ્રોતા મિત્રો, આપણા ખેતી પ્રધાન દેશની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સાથે આ વ્યવસાય તરીકે સાથે પશુપાલન પણ કરવામાં આવતું હોય છે. આ પશુપાલનની અંદર ગાય ભેંસ પાલન મુખ્યત્વે કરવામાં આવે છે. કેટલાક વ્યક્તિઓ એને વ્યવસાયની તરીકે પણ મોટા પાયા ઉપર પશુપાલન કરતા હોય છે. આ પશુઓમાં કેટલીક કાળજી રાખવામાં આવે તો ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક પશુપાલન કરી શકાય છે અને સારું ઉત્પાદન પણ મેળવી શકાય છે, તેમજ સારી ઓલાદના વાછરડા કે પાળિયા પણ મેળવી શકાય છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે વાંસદા તાલુકાના સુખાબારી ગામના આવા જ એક પ્રગતિશીલ વ્યક્તિ એવા પશુપાલક છે કેશવભાઈ છનાભાઈ પટેલ, તો એમની પાસેથી આપણે પશુપાલનની અંદર ભેંસ પાલનમાં રાખવાની કાળજી વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ કેશવભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
7: થેન્ક યુ.
6: કેશવભાઈ, આપ આ જે ભેંસ પાલન કરો છો, તો કઈ રીતે આ વ્યવસાયમાં જોડાયા અને આગળ વધવાની આપને પ્રેરણા મળી એના વિશે આપ જણાવશો?
7: પહેલા તો અમે ખેતીની સાથે સાથે 2-5 ભેંસો ઘરે પાળવાનું વિચાર્યું અને તેમાં પછી થોડો અમને ફાયદો જણાયો એટલે અમે ધીરે ધીરે 2-4 દર વર્ષે વધારતા ગયા અને વધારે નફો મેળવતા ગયા. અમારે ખેતીની સાથે સાથે ઘાસચારો પણ લીલો મળી રહ્યો અને ખેતીની સાથે ડાંગરનો પાક કરીએ એટલે પૂળેટિયા કહેવાય તો ભેંસો માટે ખોરાક મળી રહ્યો એટલે અમને વધારે પડતો નફો જણાયા એટલે અમે આ પશુપાલનનો ધંધા માટે વિચારી. ભેંસો હાલમાં મારી પાસે 37 ભેંસો છે અને 150ની આજુબાજુ લીટર દૂધ અમે ભરતા છે ડેરીમાં.
6: તો કેશવભાઈ, આ જે ભેંસો આપે 37 ભેંસો જે રાખેલી છે, તો એના માટે મેઇન તો એમનું રહેઠાણ હોય છે, તો કેવા પ્રકારનું રહેઠાણ બનાવેલું છે, કયા પ્રકારની એમાં સગવડતા છે આ ભેંસોને અને કઈ રીતે બાંધવામાં આવે છે એના વિશે આપ જણાવશો?
7: પહેલાં તો અમે શેડ બનાવ્યો માપ લઈને એનું, કે 5 ફૂટે 1 ભેંસ બંધાય રીતનું બનાવ્યું અને પાણી પીવા માટે બી 24 કલાક એ લોકોને મળી રહે એ હિસાબે પાઇપલાઈન ગોઠવી ઓટોમેટિક જ પાણી આવે, જેટલું પીએ એટલું પાછો ભરાઈ જાય એ હિસાબનું બનાવ્યું કોઢારું જેવું તબેલો, એટલે વ્યવસ્થિત રહે છે અને 2 માણસો કાળજી સારી રીતે રાખતા છે. એ લોકો દરરોજના ધોઈ, એ લોકો દૂધ કાઢીને પછી સાફ સફાઈ વ્યવસ્થિત ને ભેંસો પણ ધોઈ કાઢે એ ટાઈપની રાખેલું છે.
6: મિત્રો, પશુઓ માટે ખોરાક ખૂબ જ મહત્વનો છે. આપણા પશુને આપણે કયો ખોરાક કેટલી માત્રામાં આપવો તે જાણવું ખૂબ જરૂરી છે. પશુને ખોરાક આપતા પહેલા આપણે તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખવાની હોય છે. દરેક પશુની ઉંમર, દૂધ ઉત્પાદન, કામનો પ્રકાર, ઋતુ, ગાભણ અવસ્થા વગેરે જેવી વાતોને ધ્યાનમાં રાખીને પશુને પૂરતા પોષક તત્વો મળી રહે એવો ખોરાક આપવો જોઈએ. આપણા દૂધાળા પશુને દરરોજ કેટલો, ક્યારે અને કયા પ્રકારનો ખોરાક આપવો તે આપણે નક્કી કરવું જોઈએ.

0: પશુના ખોરાકમાં લીલાચારા, સૂકાચારા અને ખાણદાણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પશુના ખોરાકમાં આપણે મીઠાનું પણ યોગ્ય પ્રમાણ જાળવવું જોઈએ. લીલાચારાની વાત કરીએ તો લીલાચારામાં લીલું ઘાસ, જુવાર તેમજ વિવિધ કઠોળ વર્ગના ચારા તેમજ ધાન્ય વર્ગના ચારાનો ઉપયોગ કરવો જેથી સમતોલ આહાર બની રહે. પશુને આખું વર્ષ એક ધારો ચારો મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. તો કેશવભાઈ, આ જે તબેલો આપે બનાવેલો છે તો એમાં દુધાળ ભેંસો અને નાના પાળિયા તેમજ ગાભણ જે ભેંસો છે એને અલગ અલગ રાખવામાં આવે છે?
1: આ ભેંસો અમે તે રીતના અલગ અલગ રાખીએ છીએ. નાના પાળિયા છે એ હામે બાંધતા હોઈએ ભેંસની સામેની સાઈડે, અને જે ચાલુ દૂધવાળી તે અલગ રાખીએ, અને કોઈકનું ઓછું હોય તે અલગ રાખતા હોઈએ, અને ગાભણ હોય એ અલગ જગ્યાએ બાંધતા હોય. એટલે દૂધ કાઢવાનું કે રીતે કોઈને એ લોકોને તકલીફ નહીં પડે.
0: આ જે ભેંસો છે તો એને આમ દિવસ દરમિયાન જે ઘાસચારો આપવામાં આવે તો કયા પ્રકારનો ઘાસચારો આપો છો આપ, અને કેટલા પ્રમાણમાં આપવામાં આવે છે દિવસ દરમિયાન?
1: આ ઘાસચારાનો અમે ટાઈમ ટુ ટાઈમ આપતા હોઈએ, એનો ચોક્કસ જ ટાઈમ હોય, એટલે એ લોકો ખાય ને એકદમ પછી આરામથી વાગોલ કરે આ તે, એટલે એ લોકોને કોઈ તકલીફ નહીં પડે. હિસાબે કોઈ બી ખોરાક આપવાનો હોય તે ટાઈમસર જ આપીએ, ટાઈમસર દૂધ કાઢવાનું હોય, હિસાબે પછી નિરાંતે ખાઈને બેસી રહે ભેંસ હોય.
0: કેશવભાઈ, જે ઘાસચારો છે તો એમાં આમ કયા પ્રકારનો ઘાસચારો આપો છો?
1: આ ઘાસચારામાં સિઝન હિસાબે એમ તો બારે માસ લીલો ચારો મળી જ રહેતો હોય, શેરડીના પીલા આ તે બધું, જુવાર હોય, બાજરો હોય, એ હંમેશા એ અમે કટિંગ કરીને જ ખવડાવતા હોઈએ એમ. અને સૂકો ચારામાં પુળેટિયાઓ છે એ પણ કટિંગ કરીને જ અમે ટાઈમસર આપતા હોઈએ.
0: તો આ જે કટિંગ કરીને આપવામાં આવે તો એમાં એક પશુ દીઠ આમ કેટલું એનું પ્રમાણ રાખવામાં આવે?
1: ના, એ બધાને સાથે જ એમ તો લાગતા હોઈએ, પણ એમ જરૂર પૂરતું આપતા હોઈએ અમે, બગાડ નહીં થાય એ ટાઈપનું બધું.
0: આ સિવાય આ ભેંસોને આ ખાણદાણમાં શું આપો છો?
1: આ દાણમાં અમે કપાસિયા ખોળ, પછી મકાઈ પાપડી હોય, મકાઈ ભરડો હોય, ઘઉંનું ભૂસું આ ટાઈમનું અમુક અમુક મિક્સ કરીને પછી બોળીને ખવડાવતા હોય.
0: કેશવભાઈ, આ ઘાસચારો જે છે તો આપના ખેતરમાં કયા કયા પ્રકારના ઘાસચારો આપ વાવો છો?
1: અમારા ખેતરમાં એમ શેરડી હોય, પછી જુવાર કરતા હોય, અમુક વખતે મકાઈ હો કરતા હોય, એ લીલું કટિંગ કરીને ખવડાવતા હોય. હા, ને ડાંગર કરી એના પુળેટિયા એ પણ કટિંગ કરીને ખવડાવીએ.
0: આ શહેરની અંદર શિયાળા દરમિયાન જ્યારે ઠંડી હોય અને ઉનાળા દરમિયાન ખૂબ વધારે ગરમી હોય અને ચોમાસા દરમિયાન વરસાદ હોય તો એને બચાવવા માટે કયા પ્રકારની કાળજી રાખો છો આપ?
1: એમ તો ચોમાસામાં કોઈ તકલીફ નહીં પડે, ફરતીથી નેટ કે એવું તેવું બાંધી દેતા હોય, મચ્છર બી નહીં લાગતા હોય. ઉનાળામાં અમે પંખાની સુવિધા રાખેલી, એટલે પંખાના લીધે બહુ ગરમી નહીં લાગે. હું શેડ ઊંચો રાખેલો એટલા માટે, એટલે પવન આતે હોય એટલે કોઈ તકલીફ નહીં પડે. પછી
0: આ જે ભેંસો છે તો એ લોકોને અમુક વાર બીમારી આવતી હોય, બીમાર પડતા હોય તો કયા પ્રકારની આમ બીમારી ખાસ જોવા મળે, અને તે સમયે આપ પ્રાથમિક ઉપચાર શું કરો અને એમનો કેવી રીતે તમે નિદાન કરાવો છો?
1: આ ભેંસોમાં અમુક વખતે એ લોકોને તાવ જેવો આવતો હોય, પણ અહીં ડૉક્ટર 15 દિવસે કે અઠવાડિયે વિઝિટ મારતા જોઈએ એમ, એટલે એ લોકો તે રીતનો ઉપચાર કરી લે, એટલે હજુ સુધી કોઈ એવી વધારે બીમારી કે એવું કોઈ આવી નથી.
0: મિત્રો, તાજું જન્મેલું વાછરડું કે પાળિયું માટે ખીરું એ જીવાદોરી સમાન છે. ગાય કે ભેંસ વિયાય એટલે બચ્ચાને સ્વચ્છ કરીને બને એટલા ઓછા સમયગાળામાં તરત જ બચ્ચાને ખીરું એટલે કે ગાયનું પહેલું દૂધ આપવું જોઈએ. બચ્ચું 3 માસનું થાય ત્યાં સુધી ઓછામાં ઓછું 1 આંચળનું દૂધ આપતા રહેવું, તે પછી દૂધ ઘટાડતા જવું અને થોડું કુમળું ઘાસ આપવું. કુમળા ઘાસની સાથે હળવું સુપાચ્ય ખોરાકનું મિશ્રણ આપવાનું શરૂ કરવું. જો બરોબર ખોરાક આપવામાં આવે તો વાછરડાનો વિકાસ ઘણો સારો થાય છે. એમના ખોરાકમાં પ્રોટીનવાળા ખાણનું મિશ્રણ આપવું જોઈએ. આપણું ગાભણ પશુ એ પોતાના શરીરની જરૂરિયાત ઉપરાંત ગર્ભમાં રહેલા બચ્ચાનું પણ પોષણ કરવાનું હોય છે, જેથી ગાભણ પશુને શરીરના નિભાવ માટે દરરોજના 2 કિલો ખાંડ મિશ્રણ સાથે રોજ

0: દોઢ કિલો ખાંડ વધારાનું આપવું જોઈએ. આપણી તાજી વિયાયેલી ગાય કે ભેંસને 1 થી 1.5 કિલોગ્રામ બાજરી બાફીને એમાં ગોળ, સૂંઠ, મેથી, સુવા, અસાડીઓ, કાળી જીરી વગેરે મેળવીને આપવા જોઈએ. દૂધ આપનાર ગાય કે ભેંસને પોતાના શરીરના નિર્વાહ ઉપરાંત દૂધ આપવાનું પણ કામ કરવાનું હોય છે. આવા પશુને વધારે પ્રોટીનવાળા ખોરાક આપવા જોઈએ. આવા પશુને દરરોજના 20 થી 25 કિલો લીલોચારો, 4 થી 5 કિલો સૂકોચારો અને 2 થી 3 કિલો ખાંડ મિશ્રણ આપવું જોઈએ. દૂધ ઉત્પાદન માટે લીટર દીઠ 1.5 કિલો ખાંડનું મિશ્રણ આપવું જોઈએ. આમ પશુની કાળજી રાખવામાં આવે તો સારા વાછરડા કે પાળિયા ઉપરાંત વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે. કેશવભાઈ, આ નાના જે પાળિયા હોય છે તો એને ખાસ કરીને એને કરમની કૃમિની વધારે એને કાળજી રાખવાની હોય તો તે પ્રમાણેની કયા પ્રકારની કાળજી રાખવામાં આવે, એને જે દવા આપવામાં આવે તે?
1: આ નાના પાળિયાઓને અમુક વખતે પેલી કરમનું હોય પણ એ પહેલાં ડૉક્ટર એ લોકોને તીકડી કે એ તો આપી જ દેતા હોય દવા પાણી, એટલે એવો બહુ પ્રશ્ન આવ્યો નથી હજુ.
0: ખાસ કરીને ભેંસોને જે સાફ સફાઈ કરવાની હોય તો આમ અઠવાડિયામાં કે દિવસ દરમિયાન આમ એને નવડાવવાનું છે, સ્વચ્છ કરવાનું છે, કેટલી વાર એને સાફ સફાઈ કરવામાં આવે?
1: આ સાફ સફાઈમાં તો દરરોજ ઉનાળો હોય કે શિયાળો, ચોમાસામાં દરરોજ સાફ સફાઈ માટે ને એ લોકો ધોઈ જ કાઢતા હોય, આખું કોઠારું ધોઈ કાઢે, ભેંસો બી ધોઈ કાઢતા હોય, એટલે એ લોકો કાળજી રાખતા છે, ધોવાનું પાણીથી ધોઈ જ કાઢતા હોય.
0: આ જે ભેંસોને દોવામાં આવે તો એના દૂધને ક્યાં આપો છો અને કઈ રીતે એને ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે?
1: દૂધ અમારે અહીં વસુધારા કરતાં પહેલાં સુમુલમાં વધારે ભાવ હોવાથી ત્યાં અનાવલ ડેરીમાં અમે મોકલતા હોય છે. અમારે ત્યાંથી ટેમ્પા જાય, તેમાં એ લોકો લઈ જાય, એટલે ત્યાં ભાવ સારો મળે. અમારે વાર્ષિક એમ ભાવ ફેર 6-7 લાખ રૂપિયા મળે, એટલે 2 ટાઈમનું લગભગ આશરે 300 લિટર જેવું દૂધ જાય આખા દિવસનું, એ હિસાબે ભાવ ફેર બે સારો મળે.
0: કેશવભાઈ, આ આપને ત્યાં જે ભેંસ પાડેલી છે તો એના ફેટ પ્રમાણે તો એનો આમ ભેંસમાં કેટલા ફેટ હોય છે?
1: આ ભેંસમાં જેવું દૂધ તે હિસાબે પણ અંદાજે 7-8-9 ફેટ સુધી જાય અમારે ત્યાં, એટલે 70 રૂપિયા જેવો ભાવ પડે લીટરે. હા, પ્રતિ લીટર 70ની આજુબાજુ ભાવ પડી રહે.
0: આ જે ભેંસો આપે પાડેલી છે તો એમાં આમ કેટલો ખર્ચ થઈ જાય છે આટલી ભેંસો માટે?
1: આ ખર્ચમાં દૂધ ભરીએ એમાં અમને 9-25-30% જેવો નફો મળી રહે, ખર્ચ બાદ કરતા એવું છે, એટલે સારું છે. આમાં દૂધનું ચોખ્ખું દૂધ ભરતા હોઈએ અમે, એટલે ફેટ પણ તે હિસાબે આવતા હોઈએ.
0: કેશવભાઈ, આ ભેંસ પાલન જે આપ કરો છો તો એમાં જે કાળજી રાખવાની હોય છે ઘણીક વાર એમાં આ જે એની દિવાલો છે ઓઢારાની, એ ચૂનો લગાવવાનો હોય છે તો એ કેટલી સમયે કરવાનો હોય છે?
1: એમ તો પ્લાસ્ટર હાથે દિવાલ છે એટલે બહુ કંઈ એ નહીં, એને ધોઈ કાઢતા હોઈએ પાણીથી, એમ દરરોજ જેવા જ ધોવા જ જાય પાણીથી, એટલે બહુ કંઈ ગંદું નહીં રહે, એટલે હિસાબે કાળજી રાખીએ.
0: આ સિવાય આપની ભવિષ્ય માટે આનાથી વધુ આગળ પ્રગતિ કરવાની કયા પ્રકારનો આપને યોજના છે?
1: હવે દૂધમાં એમ સારો ફાયદો છે એટલે અમે વિચારી રહ્યા છીએ હવે થોડી ગાય રાખવા માટે, બીજો એક શેડ બનાવીને થોડી 10-15 ગાય લઈએ એવું વિચારી રહેલા છે.
0: આપને ત્યાં જે જમીન છે તો કેટલા વિસ્તારમાં ઘાસચારો આપે વાવેલો છે?
1: અમે ઘાસચારા માટે અમારી પોતાની જમીન છે લગભગ 1 એકરમાં જેટલી ઘાસચારો કરેલો છે અને બાકીનું બીજા ખેડૂત પાસે અમે ખરીદી લઈએ છીએ, એનું આયોજન છે.
0: કેશવભાઈ, આપે અમારા મિત્રોને પશુપાલનમાં ભેંસ પાલનમાં રાખવાની કાળજી વિશેની જે મહત્વની જાણકારી આપી તો એ બદલ આપનો આભાર.
1: થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પશુપાલનમાં ભેંસ પાલનમાં રાખવાની કાળજી એ વિશે કેશવભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.
3: આકાશવાણી એટ 90.90 સાલ કી આવાઝ, દિલ સે દિલ તક નોન સ્ટોપ ધમાલ, પુરાની યાદે નયા જોશ હૈ, દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ, આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર હેમુ ગઢવી અને સાથી કલાકારોના સ્વરમાં ગીત. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ કંકુ પગલાનું ગીત, ગાયક કલાકાર કંચન અને મનહરના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ કંકુ પગલાનું ગીત. ગાયક કલાકારો હતા કંચન અને મનહર. મિત્રો, મોસમ અંગેની જાણકારી.
1: આકાશવાણી સમાચાર, ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,74,000 ક્વિન્ટલ બીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આજે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ G7 અને G13 સરહદી ચોકીઓનું ઉદઘાટન કર્યા પછી સૈનિકો અને જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક અભેદ લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવા માટે ડ્રોન, રડાર અને આધુનિક વાડ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ગૃહમંત્રીએ નવા ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની જાહેરાત કરી.
2: ચતુષ્કોણીય કન્સેપ્ટ કે સાથ એક સુરક્ષા ગ્રીડ હમ આને વાલે દિનો મેં બનાયેંગે ઓર બોર્ડર કી સુરક્ષા કી જગહ ટેરિટોરિયલ સુરક્ષા કા એક નયા કન્સેપ્ટ ભી લોન્ચ કરેંગે. હમ સ્માર્ટ બોર્ડર સુરક્ષા કે પ્રોજેક્ટ કે તહેત જિસકે અંદર ડ્રોન, રડાર, વોટ ટાવર, પૂરી આધુનિક સે આધુનિક તકનીક એ સભી કમ્પોનન્ટ મિલાકર એક મજબૂત સુરક્ષા ગ્રીડ હમ ખડી કરેંગે.
1: શ્રી શાહે 6 દાયકા સુધી દેશની પ્રથમ સંરક્ષણ હરોળ તરીકે દોષરહિત સેવા આપવા બદલ સરહદ સુરક્ષાદળની પ્રશંસા કરી. તેમણે માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 2,000થી વધુ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે ભાર મૂક્યો કે સરક્રિક અને હરામીનાળા જેવા અગાઉના સંવેદનશીલ વિસ્તારો હવે વોચટાવર અને યોગ્ય કનેક્ટિંગ રોડથી મજબૂત બનાવાયા છે, જે ખાતરી આપે છે કે આગામી 2 વર્ષમાં સમગ્ર પ્રદેશ કોઈપણ બાહ્ય ખતરાથી સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેડૂતોને બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 1,74,000 ક્વિન્ટલનો રાષ્ટ્રીય બીજ અનામત સ્થાપિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે મીડિયાને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9,76,000 ખેડૂત ઓળખપત્રો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને હવે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અલગ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે મિશન મોસમ હેઠળ ભારતની પ્રથમ સંકલિત આગામી પેઢીની ઉડ્ડયન હવામાન અને ધુમ્મસ દેખરેખ પ્રણાલી સ્કાયકાસ્ટનું ઉદઘાટન કર્યું. પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નવી પ્રણાલીનો હેતુ વિમાન મથક હવામાન દેખરેખ અને ધુમ્મસની આગાહીને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે સ્કાયકાસ્ટને સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને હવામાન સ્થિતિસ્થાપક હવાઈ પરિવહન કામગીરીને ટેકો આપવા માટે વિકસાવાયું છે.
3: આજ હમ વિમાનન ક્ષેત્ર કે જરીયે દેશ કો એક ઇન્ટીગ્રેટેડ મોસમ નિગરાની સિસ્ટમ સમર્પિત કર રહે હૈ. યહ સિસ્ટમ હવાઈ યાત્રીઓ, એર ક્રુ ઓર પાયલટો કો મોસમ કા સટીક અનુમાન લગાને મેં સક્ષમ બનાયેગા, ખાસકર ઉસ સમય જબ કોહરે ઓર ધુંધ વાલે મોસમ મેં પ્રદૂષણ ઓર હવા મેં મોજૂદ અન્ય કણો કે કારણ દૃશ્યતા કાફી પ્રભાવિત હોતી હૈ. યહ એક ઇન્ટીગ્રેટેડ ઉપકરણ સ્કાયકાસ્ટ કે માધ્યમ સે સંભવ
4: હોગા.
1: સરકારે કહ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો છે અને બધી રિફાઇનરીઓ શ્રેષ્ઠ રીતે કાર્યરત છે. નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે દરરોજ લગભગ 92,000 મેટ્રિક ટન એલપીજી ઉત્પાદન છે, અત્યાર સુધીનું સૌથી વધુ છે. શ્રીમતી શર્માએ કહ્યું કે સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે.
4: मैं आप सभी के द्वारा सभी लोगों से अपील करना चाहूंगी कि सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है। इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है। इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें। बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल
1: બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપીશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિસ્સેદારો સાથે સંકલનમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIR News_ABADને ફોલો કરશો. ઓપરેશન સિંદૂર એક અભૂતપૂર્વ સફળતા હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને 4 દિવસની અંદર યુદ્ધ વિરામ માંગવા માટે મજબૂર કર્યું. આ યુદ્ધ ભારતે અત્યાર સુધી લડેલા અન્ય તમામ યુદ્ધોથી અલગ હતું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર પર સ્મારક પુસ્તકનું વિમોચન કરતી વખતે આ નિવેદન આપ્યું. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકાશન ઐતિહાસિક અહેવાલોથી આગળ વધશે અને બહાદુર સૈનિકોના વ્યક્તિગત અનુભવો દર્શાવે છે. મંત્રીએ નોંધ્યું હતું કે તે આધુનિક યુદ્ધના માનવીય પરિમાણમાં પણ સમજ આપે છે, જ્યાં નેતૃત્વ હિંમત, દબાણ હેઠળ નિર્ણય અને પ્રતિબદ્ધતા વ્યૂહરચનાને સફળતામાં રૂપાંતરિત કરે છે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી પર ભાર મૂક્યો. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોક આરાધીની ખંડપીઠ આ મામલે અરજીઓની સુનાવણી કરી રહી છે, જેમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા લેવા માટે એનટીએને બદલવા અથવા પુનર્ગઠન કરવાનો નિર્દેશ આપવાની માંગણીનો સમાવેશ થાય છે. ખંડપીઠે કેન્દ્રને સોગંદનામું દાખલ કરવા કહ્યું અને જુલાઈના બીજા અઠવાડિયામાં સુનાવણી માટે આ કેસ મુલતવી રાખ્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે સરકાર યુવાનોની ચિંતા કરે છે અને કોઈ ખામી ન રહે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે પેપર લીકની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી અને તે ન થવી જોઈતી હતી. ડીડી ન્યૂઝ સાથેના એક વિશેષ સાક્ષાત્કારમાં શ્રી પ્રધાને ખાતરી આપી હતી કે પુનઃપરીક્ષા પ્રક્રિયા યોગ્ય અને વ્યવસ્થિત રીતે કોઈપણ ભૂલો વિના હાથ ધરવામાં આવશે. તેમણે કાર્યને સુચારૂ રીતે પાર પાડવા માટે દરેકના સહયોગની પણ અપીલ કરી હતી.
5: જો ગલતી હુઈ હૈ હમારી ટ્રસ્ટ કો બ્રિજ ક્યા ગયા હૈ જો રક્ષક થા વહી ભક્ષક હુઆ જો શિક્ષક કો હમને જિમ્મેવારી દિયા થા ક્વેશ્ચન બનાને કે લિયે ઉન્હોને હી કોમ્પ્રોમાઇઝ હુઆ હૈ ઉન્હી કે કારણ યે અવ્યવસ્થા શરૂ હુઈ હૈ હમ બચ્ચો કી માનસિક સ્થિતિ કો સન્માન કરતે હૈ ઉનકો સંભાલના ચાહતે હૈ ઓર હમકો એક એરર ફ્રી એક્ઝામિનેશન દેને કા પૂરા હમારી પ્રયાસ હૈ.
1: સર્વોચ્ચ અદાલતે આજે કુસ્તીબાજ વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2026 માટે આવતીકાલે અને 31 મેના રોજ યોજાનારી પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોકા આરેધીની ખંડપીઠે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા WFIના દ્વારા ફોગાટને પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. વડી અદાલતની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે વિનેશ જેવી પ્રતિષ્ઠિત ખેલાડીને ધ્યાનમાં લેવામાં વિવેક બુદ્ધિનો અભાવ હતો. વડી અદાલતે કહ્યું હતું કે કાયદાએ ખાતરી કરવી જોઈએ કે માતૃત્વ ફોગાટ જેવી મહિલા ખેલાડીઓને બાકાત રાખવાનું કારણ ન બને. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે નવા ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સૌથી મહત્વપૂર્ણ ક્વોલિફાયર 2 મુકાબલો રમાઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સે 4 ઓવરમાં 2 વિકેટે 45 રન બનાવ્યા છે. આજની મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ભારતીય સમૂહ પ્રત્યાયન સંસ્થા IIMC આજે નવી દિલ્હીમાં મીડિયા અને મનોરંજનમાં તેની કૃત્રિમ બુદ્ધિમત્તા AIMA એકેડમી શરૂ કરી છે. આ પ્રસંગે બોલતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલકુમારે જણાવ્યું કે એકેડમી 5 મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે, જેમાં ક્ષમતા નિર્માણ, સંશોધન, નવીનતા અને ઇન્ક્યુબેશન, જવાબદાર AI અને નીતિ વિકાસ અને ઉદ્યોગ શિક્ષણ ઉદ્યોગ સહયોગનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,000 ક્વિન્ટલ બીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે ક્વોલિફાયર બે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.